વિવિધ ભારતી વડોદરાની પ્રસારણ યાત્રાના સાથે શ્રોતા મિત્રો સુપ્રભાત. આપે ટ્યુન કર્યું છે એફએમ બેન્ડ 93.9 MHz પર વિવિધ ભારતી વડોદરા. આજે ગુરુવાર દિનાંક 25 અષાઢ માસ શક સંવત 1948 એટલે કે તારીખ 16 જુલાઈ 2026. અત્યારે સવારના 5:57 થઈ છે. વિવિધ ભારતીની આજની પ્રસારણ યાત્રામાં આપ સૌનું હું શ્વેતા બરંડા હાર્દિક અભિવાદન કરું છું. તો આવો પ્રસારણ યાત્રાનો આરંભ કરીએ મંગલ સુરાવલીથી.

0: ભૂલે બિસરે ગીત કાર્યક્રમમાં સમય થઈ ગયો છે એક વિરામનો.
1: જરૂર સુનિયે શામ 4 બજે પિટારા. ઇસ કાર્યક્રમ કે પ્રાયોજક હૈ AISSMS પુણે, અ પ્રેમિયર હેરિટેજ ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યુટ્સ.

0: નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર રિદ્ધિ ઉંધાડ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. અમદાવાદમાં ભગવાન જગન્નાથની 149મી રથયાત્રાનું પહિંદવિધિ સાથે મુખ્યમંત્રીએ પ્રસ્થાન કરાવ્યું. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મંગળ આરતી કરી. અવૈધ સલામતી વચ્ચે રાજ્યમાં ભાવનગર શહેરના તેમજ રાજ્યના વિવિધ સ્થળોએ રથયાત્રા નીકળશે. આજે અષાઢી બીજે કચ્છી નવા વર્ષનો આરંભ. છેલ્લા ત્રિમાસિક વર્ષનું જીએસટી રિટર્ન ભરનાર સુરતના પૂરગ્રસ્ત વેપારીઓને 1 લાખની સહાયની સરકારની જાહેરાત. પશુધન માટે ઘાસચારાના વિતરણની સત્તા કલેક્ટરને સોંપાઈ. ચોમાસાનો બીજો રાઉન્ડ શરૂ. રાજ્યના 118 તાલુકાઓમાં વરસાદ. કાર્ડિફમાં આજે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે બીજી એક દિવસીય મેચ રમાશે. સમાચાર વિગતવાર. અમદાવાદના પરંપરાગત માર્ગો ઉપર ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બળભદ્ર વાજતે ગાજતે આજે નગરચર્યાએ નીકળી રહ્યા છે. જય જગન્નાથના જયઘોષ સાથે અમદાવાદના માર્ગો ગુંજી રહ્યા છે. વહેલી સવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પહિંદવિધિ કરાવી રથયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું અને પોતાની પ્રતિક્રિયા આપી હતી.
1: ભગવાનના દર્શન હર વર્ષની જેમ આ વર્ષે પણ કરશે. ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરી છે.
0: મંગળા આરતી બાદ ભગવાનને ત્રણે રથમાં બિરાજમાન કરાવાયા હતા.

0: સાંભળીએ એક અહેવાલ.
1: જગન્નાથપુરી બાદ દેશની સૌથી મોટી ભગવાન જગન્નાથજીની 149મી ઐતિહાસિક અને પૌરાણિક રથયાત્રા આજે અમદાવાદમાં નીકળી રહી છે. સવારથી જ રથયાત્રાના પરંપરાગત માર્ગો ઉપર ભક્તજનોની કતારો લાગી છે. અભેદ સલામતીની વ્યવસ્થા વચ્ચે ઐતિહાસિક રથયાત્રા યોજાઈ રહી છે. સવારે 4 વાગે મંગળા આરતી બાદ ભગવાનનું પ્રિય આદિવાસી નૃત્ય અને રાસગરબાની રમઝટ બોલાવાઈ હતી. ભગવાનને વિશિષ્ટ ખીચડાનો ભોગ ધરાવવામાં આવ્યો હતો. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પરંપરાગત રીતે પહિંદ વિધિ કરી અને રથને ખેંચીને પ્રસ્થાન કરાવ્યું. પ્રસ્થાન પૂર્વે ભગવાનને ગાર્ડ ઓફ ઓનર અપાયું. રથયાત્રામાં સૌથી આગળ 18 શણગારેલા ગજરાજો, ત્યારબાદ ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવતી 101 થીમ આધારિત ટ્રકો, 30 અખાડાઓ દ્વારા અંગ કસરતના પ્રયોગો, 18 ભજન મંડળીઓ, 3 બેન્ડવાજા અને રથને ખેંચવા માટે અંદાજે 1000-1200 ખલાસી ભાઈઓ સામેલ છે. જ્યારે હરિદ્વાર, અયોધ્યા, નાસિક, ઉજ્જૈન, જગન્નાથપુરી અને સૌરાષ્ટ્ર સહિત દેશભરમાંથી આશરે 2500 સાધુ સંતો પણ રથયાત્રામાં ભાગ લઈ રહ્યા છે. સમગ્ર રથયાત્રા દરમિયાન ભક્તોને 45,000 કિલો મગ, 500 કિલો જાંબુ, 500 કિલો કેરી, 400 કિલો કાકડી, દાડમ તેમજ 2 લાખ ઉપેરણા પ્રસાદ સ્વરૂપે વિતરણ કરાશે. કરણ મકવાણા, આકાશવાણી સમાચાર, અમદાવાદ.
0: આજે અષાઢી બીજના પાવન પર્વ નિમિત્તે અમદાવાદના જમાલપુર સ્થિત ઐતિહાસિક જગન્નાથ મંદિરની રથયાત્રાનું પ્રસ્થાન થઈ રહ્યું છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ભગવાનની મંગળા આરતી કરી હતી. મોટી સંખ્યામાં ભક્તોજનોની ઉપસ્થિતિમાં વહેલી સવારે 4:30 વાગે મંગળા આરતી કરવામાં આવી. જય જગન્નાથના ગગનભેદી નાદ સાથે મળસ્કા આરતી કરવામાં આવી. સંતો, મહંતો અને મોટી સંખ્યામાં ભક્તજનોએ મંગળા આરતીનો લાભ લીધો. આજે અષાઢી બીજના પાવન પર્વ પર અલગ અલગ જિલ્લામાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળી રહી છે. ભાવનગરમાં ભગવાન જગન્નાથજીની 41મી રથયાત્રાને લઈને પોલીસ તંત્ર દ્વારા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. રથયાત્રા દરમિયાન દર્શનાર્થીઓને કોઈ તકલીફ ન પડે અને તેઓ શાંતિપૂર્ણ રીતે દર્શન કરી શકે તે માટે પોલીસ ખડેપગે છે. તાપી જિલ્લામાં વ્યારા, વાલોડ, સોનગઢ અને કુકરમુંડામાં નીકળનારી ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈ પોલીસ તંત્ર એલર્ટ મોડમાં આવ્યું છે. આ ઉપરાંત રાજ્યમાં 20થી વધુ સ્થળોએ રથયાત્રાનું આયોજન પણ કરવામાં આવ્યું. અષાઢી બીજ નિમિત્તે આજે કચ્છી માંડવો નવા વર્ષની ઉજવણી કરી રહ્યા છે. લોકો એકબીજાને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે. ભુજમાં અષાઢી બીજની ઉજવણીને યાદગાર બનાવવા હમીરસર તળાવ ખાતે સાંસદ કચ્છ કાર્નિવાલનું આયોજન કરાયું છે, તો માધાપર અને ગાંધીધામ સહિતના સ્થળે પરંપરાગત રથયાત્રાનું પણ આયોજન કરાયું છે. સુરત જિલ્લા અને મહાનગરપાલિકા વિસ્તારમાં તાજેતરમાં થયેલા ભારે વરસાદના કારણે સર્જાયેલી પૂરની સ્થિતિથી અસરગ્રસ્ત વેપાર, વાણિજ્ય અને સેવાકીય એકમોને પૂર્વવત કરવા પુનઃવસન સહાય પેકેજ જાહેર કરાયું. આ પુનઃવસન સહાય પેકેજની વિગતો આપતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે છેલ્લા ત્રિમાસિકનું જીએસટી રિટર્ન ભરેલ હોય તેવા દુકાનધારકોને ઉચ્ચ 1 લાખની રોકડ સહાય ચૂકવાશે. આ માટે 30 સપ્ટેમ્બર સુધીમાં અરજી કરવાની રહેશે.
2: 7.5 લાખ સુધીનું ટર્નઓવર છે એવા વેપારીઓને 20 લાખ સુધીની લોન મળશે. આવા વેપારીઓને 5 લાખ રૂપિયા વ્યાજ સહાય એ રાજ્ય સરકાર દ્વારા ચૂકવવામાં આવશે. 7.5 લાખ થી 15 લાખ નું જેનું ટર્નઓવર છે એવા વેપારીઓને 25 લાખ સુધીની લોન મળશે, જેમાં 8 લાખ રૂપિયા તેમનું વ્યાજ ચૂકવવામાં આવશે.
0: આ સાથે જ હર્ષ સંઘવીએ ગઈકાલે મળેલી કેબિનેટની બેઠકમાં કરાયેલી ઘાસચારાને લગતા નિર્ણયની માહિતી આપતા કહ્યું, પશુધનને ઘાસચારાની કોઈ સમસ્યા ન પડે તે માટે ઘાસચારાના પુરવઠા અને વિતરણની સત્તા સીધે સીધી કલેક્ટરને અપાઈ છે.
2: રાજ્યમાં જે કોઈ ક્ષેત્રમાં વરસાદ ઓછો પડ્યો હોય અને એ ક્ષેત્રમાં જ્યાં પશુધનો, ગૌશાલાઓ, પાંજરાપુલો અને પશુધનના રક્ષણ માટે એને ખાસ કરીને ઘાસચારાની કોઈ તકલીફ ના પડે તે માટે આ નિર્ણયની સત્તા સીધે સીધી કલેક્ટરને આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
0: આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારી વેબસાઇટ newsone.gov.in/geo અને અમારા એક હેન્ડલ એઆઈઆર ન્યૂઝ એબીએડીને ફોલો કરશો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગઈકાલે તેમના જન્મદિને ગિફ્ટ સિટીની મુલાકાત લઈને વિવિધ નિર્માણાધીન પ્રોજેક્ટ્સની સમીક્ષા એક ઉચ્ચસ્તરીય બેઠકમાં કરી. ગિફ્ટ સિટીના ઉચ્ચ અધિકારીઓ દ્વારા મુખ્યમંત્રી સમક્ષ ગિફ્ટ સિટીના સ્ટ્રેટેજિક રોડમેપ 2030 અંગે વિસ્તૃત પ્રેઝન્ટેશન કર્યું. તેમાં ગિફ્ટ સિટીની વિકાસયાત્રા, વ્યૂહાત્મક પ્રાથમિકતાઓ અને ભાવિ વિકાસના વિઝનની રૂપરેખા પણ પ્રસ્તુત કરવામાં આવી. કેન્દ્રીય રાજ્યમંત્રી નીમુબેન બાંભણીયાએ ભાવનગરની સરટી હોસ્પિટલ ખાતે કાર્યરત પ્રધાનમંત્રી દિવ્યાશા કેન્દ્રની મુલાકાત લઈ કેન્દ્રની કામગીરી, ઉપલબ્ધ સેવાઓ અને સુવિધાઓનું નિરીક્ષણ કર્યું. આ કેન્દ્ર દ્વારા દિવ્યાંગજનો માટે વ્હીલચેર, ત્રિપહિયા સાયકલ, 2 સાખી, કૃત્રિમ અંગ, ઓર્થોસિસ, શ્રવણયંત્ર, સ્માર્ટ કેન સહિતના વિવિધ સહાયક ઉપકરણો જેવી ઉપયોગી સહાયક સામગ્રી ઉપલબ્ધ કરવામાં આવશે.

0: છે. ભાવનગરમાં કાર્યરત આ પ્રધાનમંત્રી દિવ્યાશા કેન્દ્ર દિવ્યાંગજનો અને વરિષ્ઠ નાગરિકોને સહાયક સાધનો મેળવવામાં સરળ અને સુલભ સેવા પૂરી પાડશે. જામનગર મહાનગરપાલિકાના ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં કુલ 84થી વધુ એકમોની તપાસ કરવામાં આવી. તપાસ દરમિયાન 45 કિલોગ્રામ અખાદ્ય તેલ, 15 કિલોગ્રામ પ્રીમેક્સ પેસ્ટ તથા 75 કિલોગ્રામ વાસી અને અખાદ્ય ખાદ્ય સામગ્રીનો નાશ કરવામાં આવ્યો હોવાનું ખાદ્ય નિરીક્ષક એનપી જસરોલિયાએ જણાવ્યું હતું.
1: આશરે 25 કિલો જેવી પસ્તીનો નાશ કરાયો છે. પ્રિન્ટેડ પેપર વાપરતા હતા તેમજ ખાદ્ય તેલનો જથ્થો છે અખાદ્ય બની ગયો, બાયોડીઝલ, તો એવો 45 કિલો જથ્થો નાશ કરાયો છે. અને અનહાઇજેનિક જણાતું પેઢીઓમાં આશરે 19,000 જેવી સોલિડ વેસ્ટ શાખાને સાથે રાખી અને પેનલ્ટી પણ વસૂલ કરવામાં આવી છે.
0: હવામાન વિભાગે આગામી 7 દિવસ સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. સમગ્ર રાજ્યમાં ગાજવીજ સાથે સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. હવાનું હળવું દબાણ સક્રિય થતાં વરસાદની સંભાવના હવામાન વિભાગના વડા એ.કે. દાસે દર્શાવી છે. આ સાથે જ રાજ્યમાં વરસાદનો જ્યારે બીજો રાઉન્ડ શરૂ થયો છે ત્યારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારોમાં ગઈકાલે વરસાદ વરસ્યો. આજે સવારે 6 વાગે પૂરા થતાં 24 કલાક દરમિયાન રાજ્યના 118 તાલુકાઓમાં વરસાદ વરસ્યો, જેમાં વલસાડના કપરાડા અને પારડીમાં 1.5 ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો છે. ક્રિકેટમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 3 મેચની શ્રેણીની બીજી એક દિવસીય આંતરરાષ્ટ્રીય મેચ આજે કાર્ડિફના સોફિયા ગાર્ડન્સ ખાતે રમાશે. આ મેચ ભારતીય સમય મુજબ સાંજે 5:30 વાગે શરૂ થશે. અગાઉ ભારતે મંગળવારે બર્મિંગહામના એઝબેસ્ટન ખાતે પ્રથમ મેચમાં યજમાન ઇંગ્લેન્ડને 6 વિકેટથી હરાવ્યું. ત્રીજી મેચ રવિવારે લંડનના લોડર્સ ક્રિકેટ ગ્રાઉન્ડમાં પણ રમવામાં આવશે. કેબિનેટ મંત્રી ડોક્ટર પ્રદ્યુમન વાજા દ્વારા 21 કરોડ રૂપિયાથી વધુના વિકાસ પ્રકલ્પોનું ઈ લોકાર્પણ અને ઈ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું, જેમાં દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા ખાતે વિકસતી જાતિ કલ્યાણ હસ્તક 5.99 કરોડ રૂપિયાના ખર્ચે નવનિર્મિત સરકારી કુમાર છાત્રાલય તેમજ આણંદના ખંભાત ખાતે અનુસૂચિત જાતિ કલ્યાણ હસ્તક 7.15 કરોડ રૂપિયાના ખર્ચે નવનિર્મિત સરકારી કુમાર છાત્રાલય ભવનની શરૂઆત થશે. આ સાથે ડભોડા ખાતે 4.50 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા પુનઃવસન ગૃહનું પણ ઈ લોકાર્પણ કરવામાં આવ્યું. દેશની સૌથી પ્રતિષ્ઠિત રોબોટિક સ્પર્ધા રોબોફેસ્ટ ગુજરાત 6.0નું ગાંધીનગર ખાતે મંત્રી અર્જુન મોઢવાડિયાના હસ્તે લોન્ચિંગ કરવામાં આવ્યું. આ પ્રસંગે મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે ગુજરાત આજે હાઇટેક સનરાઇઝ સેક્ટર્સ જેવા કે સેમીકન્ડક્ટર, રોબોટિક્સ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને હાઇપર સ્કેલ ડેટા સેન્ટર્સના વૈશ્વિક હબ તરીકે ઉભરી રહ્યું છે. દેશના 12 મોટા નિર્માણાધીન પ્રોજેક્ટ્સમાંથી 6 પ્રોજેક્ટ્સ માત્ર ગુજરાતમાં જ પ્રગતિ હેઠળ છે. ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના સરખડી ગામની વોલીબોલ ખેલાડી રાજલ વાડાએ થાઇલેન્ડ ખાતે યોજાયેલી 16મી એવીસીસી એશિયન વિમેન્સ અંડર 18 વોલીબોલ ચેમ્પિયનશીપમાં ભારતીય મહિલા ટીમનું નેતૃત્વ કરીને જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. અને અંતે મુખ્ય સમાચાર ફરી એકવાર. અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 150મી રથયાત્રાનું પહિંદવીધી સાથે મુખ્યમંત્રીએ પ્રસ્થાન કરાવ્યું. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મંગળા આરતી કરી. અભેદ્ય સલામતી વચ્ચે રાજ્યમાં ભાવનગર સહિતના વિવિધ સ્થળોએ રથયાત્રા નીકળશે. આજે અષાઢી બીજે કચ્છ નવા વર્ષનો આરંભ. છેલ્લા ત્રિમાસિક વર્ષનું જીએસટી રિટર્ન ભરનાર સુરતના પૂરગ્રસ્ત વેપારીઓને 1 લાખની સહાયની સરકારની જાહેરાત. પશુધન માટે ઘાસચારાના વિતરણની સત્તા કલેક્ટરને સોંપાઈ. ચોમાસાનો બીજો રાઉન્ડ શરૂ. રાજ્યના 118 તાલુકાઓમાં વરસાદ. કાર્ડિફમાં આજે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે બીજી એક દિવસીય મેચ રમાશે. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
2: એન્જિનિયરિંગમાં પાકું કરિયર બનાવું છે તો ડિપ્લોમા બીઈ કે D2D માટે બેસ્ટ ઓપ્શન છે. KJ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સાવલી.
3: KJIT સાવલી આપે છે 100% જોબ પ્લેસમેન્ટ ની ગેરંટી.
2: વિઝિટ અવર વેબસાઇટ kjit.org ટુડે.
4: હવે સાંભળે ભૂલે બિસરે ગીત કાર્યક્રમનો શેષ ભાગ.
5: સ્પર્શ, કથા, દિશા ઓર ચશ્મે પર દૂર.
6: ઉરેડે કહા કે દેખો અબ સિર્ફ હમ નૌજવાન તીનો દિખા રહે હૈ, સિર્ફ કોલેજ કે યુવક નહીં, ઉનકે માં બાપ ભી આયે હૈ, ઉનકે ચાચા ચાચી આયે, એક દાદી માં ડાલી, બાપ ડાલા, એક ભાઈ ડાલા, વગેરે વગેરે, એક પાન વાલા ડાલા. સઈદ કો પકડા લિયા ઓર ઉસને કહા ફિર મુજે વી હેવ ટુ ગો ટુ જામા મસ્જિદ, પુરાની દિલ્હી જાના પડેગા. મેને કહા પુરાની દિલ્હી ક્યા કરોગે જાકે, પાન વાલે કા અગર મુજે કરના હૈ રોલ તો મુજે દેખના નહીં ચાહીએ પાન વાલે વગેરે. તો મેને કહા યે નસીર કે બાદ યે એક
7: એક ઓર આ ગયા.
6: એક ઓર આ ગયા.
7: કા જલ્દી હૈ બુલબુલ, કોઈ ઓર મેં કર્જેદાર લગ ગયા તેરે પીછે ક્યા?
8: અરે લલન મિયા આપ કાટ દેના રાસ્તા, अब मेरा काम नहीं होगा.
5: दास्तान सई परांजपे की, उजाली उनकी यादों की. 19 जुलाई से 9 अगस्त शाम 4 बजे सिर्फ विविध भारती पर
9: सुनिए. विविध भारती राष्ट्रीय सेवा देश की सुरीली धड़कन से भी आप सुन रहे कार्यक्रम।

નમસ્કાર, આકાશવાણી સમાચાર જયેશ વેગડા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. ભારત અને બેલ્જિયમ વેપાર અને રોકાણ, હરિત ઉર્જા પરિવર્તન, નવીનતા અને ટેકનોલોજી, સંરક્ષણ સહિત પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાના ક્ષેત્રોમાં સહયોગ વધારવા સંમત. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે હરિયાણા, ચંડીગઢ અને પંજાબની મુલાકાત લેશે. આજે અષાઢી બીજ, ભગવાન જગન્નાથ, ભગવાન બલભદ્ર અને દેવી સુભદ્રાની રથયાત્રાનો ઓડિશાના પુરીમાં આરંભ. ગુજરાતના અમદાવાદમાં પણ ઐતિહાસિક જગન્નાથ મંદિરથી રથયાત્રાનું પ્રસ્થાન. ભારતના અમન શહેરાવતે બુડાપેસ્ટમાં રમાઈ રહેલી કુસ્તી સ્પર્ધામાં સુવર્ણચંદ્રક, જ્યારે અન્ય બે ખેલાડીઓએ કાંસ્યચંદ્રક જીત્યા. અને ક્રિકેટમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ત્રણ મેચની શ્રેણીની બીજી એક દિવસીય આંતરરાષ્ટ્રીય મેચ આજે કાર્ડિફના સોફિયા ગાર્ડન્સ ખાતે રમાશે. સમાચાર વિગતવાર. ભારત અને બેલ્જિયમ વેપાર અને રોકાણ, હરિત ઉર્જા પરિવર્તન, નવીનતા અને ટેકનોલોજી, કનેક્ટિવિટી, સંરક્ષણ, સુરક્ષા, પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ તેમજ લોકોથી લોકોના સંપર્ક જેવા ક્ષેત્રોમાં સહયોગ વધારવા સંમત થયા છે. બ્રસેલ્સમાં યોજાયેલી ભારત બેલ્જિયમ વ્યૂહાત્મક સંવાદની પ્રથમ બેઠકમાં

માળખાગત અને વ્યાપક ભાગીદારી દ્વારા દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવવાની ચર્ચા કરવામાં આવી હતી. વ્યૂહાત્મક સંવાદના ઉદઘાટન સત્રની સહ અધ્યક્ષતા વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર અને બેલ્જીયમના નાયબ પ્રધાનમંત્રી અને વિદેશ યુરોપીયન બાબતો અને વિકાસ સહકાર મંત્રી મેક્સિમ પ્રોવેટ દ્વારા કરવામાં આવી હતી. ડોક્ટર જયશંકરે જણાવ્યું હતું કે યુરોપ સાથે ભારતના જોડાણમાં બેલ્જીયમનું વિશેષ સ્થાન છે. તેમણે કહ્યું કે જેમ જેમ દ્વિપક્ષીય ભાગીદારી વધતી જાય છે તેમ તેમ ભારત યુરોપીયન સંઘ સંબંધો ગાઢ બનતા જાય છે. શ્રી પ્રોવેટે જણાવ્યું હતું કે ગયા વર્ષે માર્ચમાં બેલ્જીયમના આર્થિક મિશનથી બંને દેશો વચ્ચેના આર્થિક સંબંધો મજબૂત અને ગતિશીલ બન્યા હતા. તેમણે કહ્યું હતું કે વેપાર, રોકાણ અને નવીનતા બંને દેશોને નજીક લાવી રહ્યા છે અને ભવિષ્ય

0: યુરોપ સાથે ભારતના જોડાણમાં બેલ્જિયમનું વિશેષ સ્થાન છે. તેમણે કહ્યું કે જેમ જેમ દ્વિપક્ષીય ભાગીદારી વધતી જાય છે તેમ તેમ ભારત યુરોપિયન સંઘ સંબંધો ગાઢ બનતા જાય છે. શ્રી પ્રોવેટે જણાવ્યું હતું કે ગયા વર્ષે માર્ચમાં બેલ્જિયમના આર્થિક મિશનથી બંને દેશો વચ્ચેના આર્થિક સંબંધો મજબૂત અને ગતિશીલ બન્યા હતા. તેમણે કહ્યું હતું કે વેપાર, રોકાણ અને નવીનતા બંને દેશોને નજીક લાવી રહ્યા છે અને ભવિષ્યના સહયોગ માટે મજબૂત પાયો નાખી રહ્યા છે. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે ભારત યુરોપિયન સંઘ વેપાર અને ટેકનોલોજી પરિષદની બેઠક ભારત ઇયુ મુક્ત વેપાર કરાર એફટીએ સુરક્ષા અને સંરક્ષણ ભાગીદારી અને ગતિશીલતાને મજબૂત રીતે આગળ વધારશે. તેમણે બ્રસેલ્સમાં ત્રીજી ભારત ઇયુ વેપાર અને ટેકનોલોજી પરિષદની બેઠક બાદ પત્રકારો સાથે વાતચીત કરતાં જણાવ્યું કે ભારત અને ઇયુએ એકબીજા સાથે વિશ્વાસ કેળવ્યો છે અને હવે વેપાર અને ટેકનોલોજી ક્ષેત્રમાં તેને વધુ વિસ્તૃત કરવા માટે પ્રયાસ કરી રહ્યા છે. ડોક્ટર જયશંકરે કહ્યું કે બંને પક્ષો ઇલેક્ટ્રિક વાહન ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ધોરણો પર પ્રથમ નવીનતા કેન્દ્ર સ્થાપિત કરવા સંમત થયા છે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે ભારત ઇયુ મુક્ત વેપાર કરારને વાજબી, સમાન અને સંતુલિત ગણાવ્યો, જે બંને દેશોના દરેક ક્ષેત્રને લાભદાયી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે હરિયાણા, ચંડીગઢ અને પંજાબની મુલાકાત લેશે. પ્રધાનમંત્રી હરિયાણાના જિંદ રેલવે સ્ટેશન ખાતે જિંદ અને સોનીપત વચ્ચે દોડનારી ભારતની પ્રથમ હાઇડ્રોજન ટ્રેનને લીલી ઝંડી આપશે. શ્રી મોદી જિંદના એકલવ્ય સ્ટેડિયમ ખાતે આશરે 14,700 કરોડ રૂપિયાના અનેક વિકાસ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને શિલાન્યાસ કરશે. બાદમાં ચંડીગઢમાં પ્રધાનમંત્રી આરોગ્ય સંભાળ, શિક્ષણ અને માર્ગ માળખાગત સુવિધાઓ સંબંધિત 6,600 કરોડ રૂપિયાથી વધુના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનું શિલાન્યાસ અને ઉદઘાટન કરશે. શ્રી મોદી ચંડીગઢમાં પોસ્ટ ગ્રેજ્યુએટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ ખાતે એડવાન્સ મધર એન્ડ ચાઇલ્ડ સેન્ટર અને એડવાન્સ ન્યુરોસાયન્સ સેન્ટરનું ઉદઘાટન કરશે. બાદમાં પ્રધાનમંત્રી જલંધરની મુલાકાત દરમિયાન કનેક્ટિવિટી અને મુસાફરોની સુવિધા વધારવા અને પ્રદેશમાં આર્થિક વિકાસને વેગ આપવાના હેતુથી 5,470 કરોડથી વધુના અનેક વિકાસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ અને ઉદઘાટન કરશે. શ્રી મોદી અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ જલંધર કેન્ટ સહિત 75 પુનઃ વિકસિત રેલવે સ્ટેશનોનું ઉદઘાટન પણ કરશે. ભગવાન જગન્નાથ, ભગવાન બલભદ્ર અને દેવી સુભદ્રાની રથયાત્રા આજથી ઓડિશાના પુરીમાં આરંભ થયો છે. વિશ્વ પ્રસિદ્ધ રથયાત્રા દરમિયાન ભગવાન જગન્નાથ અને તેમના ભાઈ બહેનો રથ પર બેસીને ભક્તોને દર્શન આપે છે અને શ્રી ગુંડિયા મંદિર, જે ભગવાન જગન્નાથના મામાનું નિવાસ સ્થાન માનવામાં આવે છે, ત્યાં જાય છે. આ આશરે યાત્રાથી શ્રી ગુંડિયા મંદિર ખાતે સમાપ્ત થાય છે. ભગવાન જગન્નાથ, ભગવાન બલભદ્ર અને દેવી સુભદ્રા 9 દિવસ માટે ગુંડિયા મંદિરમાં રહે છે. યાત્રા પૂર્ણ કર્યા બાદ તેઓ એક જ રથ પર શ્રી મંદિરમાં પાછા ફરે છે, જેને બહુડા યાત્રા અથવા પરત રથયાત્રા કહેવામાં આવે છે. આ રથયાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો ભાગ લે છે. યાત્રાના સુચારુ સંચાલન અને બહુસ્તરીય સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. દરમિયાન ગુજરાતના અમદાવાદમાં પણ આજે કડક સુરક્ષા વચ્ચે ભગવાન જગન્નાથની 149મી રથયાત્રાનો આરંભ થયો છે. અમદાવાદના જમાલપુરમાં 400 વર્ષ જૂના જગન્નાથ મંદિરમાં ભગવાનના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. અમારા સંવાદદાતા અપર્ણા કુંટનો અહેવાલ સાંભળીએ.
1: अहमदाबाद में आज आषाढ़ शुक्ल द्वितीया के पावन अवसर पर सदियों पुरानी परंपरा के अनुसार भगवान जगन्नाथ जी की 149वीं वार्षिक रथ यात्रा धार्मिक उत्साह और उल्लास के साथ निकाली जा रही है. केंद्रीय गृह मंत्री अमित शाह ने आज जमालपुर स्थित ऐतिहासिक जगन्नाथ मंदिर में सुबह मंगला आरती में भाग लेकर भगवान का आशीर्वाद लिया. इसके बाद मुख्यमंत्री भूपेंद्र पटेल ने सोने के झाड़ू से रथों का मार्ग साफ करने की प्रतीकात्मक रस्म पहिन विधि सम्पन्न कर रथ यात्रा को रवाना किया. रथ यात्रा की सुरक्षा सुनिश्चित करने के लिए स्थानीय प्रशासन ने अभूतपूर्व सुरक्षा इंतजाम किए हैं. इसके साथ ही त्रिस्तरीय सुरक्षा चक्र में AI आधारित क्राउड मॉनिटरिंग, CCTV कैमरा और ड्रोनों के जरिए पूरे मार्ग पर कड़ी निगरानी की जा रही है. अपर्णा खूंट, आकाशवाणी समाचार, अहमदाबाद.
0: આગામી 80મા સ્વતંત્રતા દિવસની ઉજવણીને અનુલક્ષીને દિલ્હીના લાલ કિલ્લા સંકુલને 15 ઓગસ્ટ સુધી સામાન્ય લોકો માટે બંધ કરવામાં આવ્યો છે. ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ વિભાગે લાલ કિલ્લા સંકુલમાં સ્વતંત્રતા દિવસની ઉજવણીની તૈયારીઓ ધ્યાનમાં રાખીને આ આદેશ જારી કર્યો છે.

0: 15 ઓગસ્ટના રોજ સરકાર દ્વારા જારી કરાયેલા પાસ ધારકોને જ લાલ કિલ્લાના સંકુલમાં પ્રવેશવાની અને ઉજવણીમાં હાજરી આપવાની મંજૂરી આપવામાં આવશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા હેન્ડલ airnews_abadને ફોલો કરશો. ભારતના અમન શહેરાવતે ગઈકાલે હંગેરીના બુડાપેસ્ટમાં પોલ્યાર્ક ઇમ્રે વર્ગા જાનોસ અને કોગાઝ ઇસ્તવાન મેમોરિયલ 2026 કુસ્તી સ્પર્ધામાં પુરૂષોની ફ્રીસ્ટાઇલ 57 કિલોગ્રામ શ્રેણીમાં સુવર્ણચંદ્રક જીત્યો છે. પુરૂષોની 61 કિલોગ્રામ શ્રેણીમાં દીપક અને 65 કિલોગ્રામ શ્રેણીમાં વિશાલ કાલીરામણે કાંસ્યચંદ્રક જીત્યા છે. આ સાથે જ સ્પર્ધાના પ્રથમ દિવસે ભારતની મેડલ સંખ્યા 3 થઈ ગઈ છે. ભારતના ખેલાડીઓ આજે પણ તેમના પોતપોતાના મુકાબલા રમશે. હવામાન વિભાગે આજે અરુણાચલ પ્રદેશ, ગંગા, પશ્ચિમ બંગાળ અને ઓડિશાના કેટલાક ભાગોમાં ભારે વરસાદની ચેતવણી જારી કરી છે. આજે આસામ, મેઘાલય, બિહાર, છત્તીસગઢ, ઝારખંડ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, પશ્ચિમ બંગાળના તરાઈ પ્રદેશ, સિક્કિમ અને ઉત્તરાખંડમાં પણ ભારે વરસાદની આગાહી છે. વિભાગે આગામી 2-3 દિવસમાં પંજાબ, હરિયાણા, ચંડીગઢ, દિલ્હી, પશ્ચિમ રાજસ્થાન અને પશ્ચિમ ઉત્તરપ્રદેશમાં મધ્યમ વરસાદની આગાહી કરી છે. ક્રિકેટમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 3 મેચની શ્રેણીની બીજી એક દિવસીય આંતરરાષ્ટ્રીય મેચ આજે કાર્ડિફના સોફિયા ગાર્ડન્સ ખાતે રમાશે. આ મેચ ભારતીય સમય મુજબ સાંજે 5:30 વાગે શરૂ થશે. આ અગાઉ ભારતે મંગળવારે બર્મિંગહામમાં પ્રથમ મેચમાં ઇંગ્લેન્ડને 6 વિકેટે હરાવ્યું હતું. ત્રીજી મેચ રવિવારે લંડનના લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાશે. હવે આજના અખબારોના સમાચાર રજૂ કરે છે રિદ્ધિ ઉધાડ.
1: અષાઢી બીજના પાવન પર્વે જય જગન્નાથના જયઘોષ સાથે નીકળી રહેલી રથયાત્રા અને સેમિકન્ડક્ટર મિશન 2.0ને કેબિનેટની મંજૂરી જેવા સમાચારો અખબારોની હેડલાઇનમાં વાંચવા મળી રહ્યા છે. સંદેશ સમાચાર લખે છે, સેમિકન્ડક્ટર મિશન 2.0ને કેબિનેટની મંજૂરી, ફાન્સમાં કરી ગરમીથી ન્યુક્લિયર પ્લાન્ટ બંધ કરાયા. દિવ્ય ભાસ્કર પ્રથમ પાને લખે છે, રશિયાથી ઓઇલની ખરીદી, ટ્રમ્પ ભારત પર 100% ટેરિફ લાદી શકે. ફૂલછાપ સમાચાર લખે છે, આજે જગન્નાથજીની નગરચર્યા, અષાઢના પ્રારંભે સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ.
0: અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. ભારત અને બેલ્જિયમ વેપાર અને રોકાણ સહિત અનેક પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર સહયોગ વધારવા સંમત. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે હરિયાણા, ચંડીગઢ અને પંજાબની મુલાકાત લેશે. આજે અષાઢી બીજ, ભગવાન જગન્નાથ, ભગવાન બલભદ્ર અને દેવી સુભદ્રાની રથયાત્રાનો ઓડિશાના પુરીમાં આરંભ. ગુજરાતના અમદાવાદમાં પણ ઐતિહાસિક જગન્નાથ મંદિરથી રથયાત્રાનું પ્રસ્થાન. ભારતના અમન શેરાવતે બુડાપેસ્ટમાં રમાઈ રહેલી કુસ્તી સ્પર્ધામાં સુવર્ણચંદ્રક, જ્યારે અન્ય બે ખેલાડીઓએ કાંસ્યચંદ્રક જીત્યા. અને ક્રિકેટમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 3 મેચની શ્રેણીની બીજી એક દિવસીય આંતરરાષ્ટ્રીય મેચ આજે કાર્ડિફના સોફિયા ગાર્ડન્સ ખાતે રમાશે. હવે પછી આપ બપોરે 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.

0: आप सुन रहे हैं विविध भारती राष्ट्रीय सेवा देश की सुरीली धड़कन चित्रलोक। इस कार्यक्रम के लिए कीजिए बस थोड़ा सा इंतजार।
1: विविध भारती वडोदरा केंद्र आप सांभळी रह्या छो केजीआईटी सावली टाइम। અત્યારે સવારના 8:30 થઈ છે। ધોરણ 12 સાયન્સ પછી એન્જિનિયરિંગ અભ્યાસ માટેનો શ્રેષ્ઠ વિકલ્પ કેજે ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સાવલી।
2: બ્રો, લગ્નની શોપિંગ થઈ?
3: હા, વરસાદમાં।
2: યસ, અને એ પણ પૂજા પ્લસ સાથે ડિઝાઇનર અને સ્પેશિયલ વેડિંગ કલેક્શન પર છે અપ ટુ 50% ઓફ। વિઝિટ પૂજા પ્લસ નવરન સિનેમા રોડ રાવપુરા વડોદરા।

0: अभी आप सुन रहे थे एक था टाइगर, इस फिल्म का गाना। चित्रलोक कार्यक्रम जारी रहेगा एक छोटे से अंतराल के बाद।
1: विविध भारती नु वडोदरा केंद्र आप सांभळी रह्या छो। वडनेर कर ज्वेलर्स टाइम અત્યારે સવારના 8:45 થઈ છે। વડોદરામાં સૌભાગ્યના દાગીના તો ફક્ત વડનેર કર જ્વેલર્સના જ। વડનેર કર જ્વેલર્સ, બ્રહ્મપુરી, દાંડિયા બજાર, વડોદરા।
2: દસ લાખની લોટરી મને, વાવ!
3: નકલી ઓફર્સ થી સાવધાન।
4: આરબીઆઈ કહે છે
3: જાણકાર બનો, સતર્ક રહો।
5: એન્જિનિયરિંગ માં પાકું કરિયર બનાવું છે તો ડિપ્લોમા બીઈ કે D2D માટે બેસ્ટ ઓપ્શન છે KJ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સાવલી।
6: KJIT સાવલી આપે છે 100% જોબ પ્લેસમેન્ટ ની ગેરંટી।
5: વિઝિટ અવર વેબસાઇટ kjit.org ટુડે।
7: બ્રો, લગ્નની શોપિંગ થઈ?
8: હા, વરસાદમાં।
7: યસ, અને એ પણ પૂજા પ્લસ સાથે। ડિઝાઇનર અને સ્પેશિયલ વેડિંગ કલેક્શન પર છે up to 50% ઓફ। વિઝિટ પૂજા પ્લસ, નવરન સિનેમા રોડ, રાવપુરા, વડોદરા।
0: મીકા સિંહ ઓર યો યો હની સિંહ કી આવાજો મેં વેલકમ બેક ફિલ્મ કા યે ગાના।

0: चित्रलोक कार्यक्रम में वक्त हो गया है छोटे से अंतराल का, तुरंत हाजिर होते हैं।
1: विविध भारती नु वडोदरा केंद्र आप सांभळी रह्या छो। सारा गणदेवी कर ज्वेलर्स टाइम अत्यारे सवारना 9 વાગ્યા છે। સુખનું સોનું તો સારા ગણદેવી કરનું જ, સારાનું સોનું સુખ શાંતિ અને સમૃદ્ધિનું સોનું સારા ગણદેવી કર જ્વેલર્સ, દાંડિયા બજાર અને વાઘોડિયા રોડ, વડોદરા।
2: હર રોજ સુબહ 7 બજે સુનિયે કાર્યક્રમ ભૂલે બિસરે ગીત, જિસકે પ્રાયોજક હૈ વીકો વજ્રદંતી, મજેદાર નહીં અસરદાર ભારત કા ગમ એક્સપર્ટ।
3: શ્રોતા મિત્રો, 93.9 મેગાહર્ટ્ઝ પર આપ ટ્યુન કર્યું છે વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર। શ્રોતા મિત્રો, સવારે 8:30 લોકપ્રિય હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ ચિત્રલોક, જેના પ્રાયોજક છે
4: કેજે ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી,
5: ડિપ્લોમા બીઈ તથા D2D એન્જિનિયરિંગના અભ્યાસ માટેનો શ્રેષ્ઠ વિકલ્પ, જેમાં મળે છે 100% જોબ પ્લેસમેન્ટની ખાતરી।
4: KJIT સાવલી, અશોકા ધ ગ્રેટ એક્સક્લુઝિવ એથનિક એન્ડ દુલ્હા કલેક્શન, વડોદરાનો આધુનિક શોરૂમ, નવરંગ સિનેમા રોડ, રાવપુરા, વડોદરા।
3: MK ફર્નિચર, 5 માળનો ભવ્ય શોરૂમ, પ્રતાપનગર બ્રિજ નીચે, વડોદરા। સવારે 10 વાગે ફોન ઇન તથા અન્ય લોકપ્રિય કાર્યક્રમો, જેના પ્રાયોજક છે
4: આર્ક બ્લાઇન્ડ્સ, શિવાકૃતિ બિલ્ડિંગ, દાંડિયા બજાર, વડોદરા।
3: સેહત આપકી સુરક્ષા હમારી, અબ નહીં રહેગી મચ્છરો સે પરેશાની,
4: યે હૈ આર્ક બ્લાઇન્ડ્સ કી જિમ્મેદારી।

0: Bank.
1: વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. ગિરીશભાઈ ગણદેવીકર જ્વેલર્સ ટાઈમ. અત્યારે સવારના 10 વાગ્યા છે. શુભ અવસરોમાં સોનાની ખરીદી માટે વિશ્વાસપાત્ર નામ ગિરીશભાઈ ગણદેવીકર જ્વેલર્સ, જેતલપુર બ્રિજ પાસે અલકાપુરી વડોદરા.

0: 93.9 મેગાહર્ટ્ઝ પર આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર. પ્રસ્તુત છે કાર્યક્રમ વાત એક ફિલ્મની, પ્રસ્તુતકર્તા સમીર પંચોલી.
1: આ કાર્યક્રમના પ્રાયોજક છે આર્ક બ્લાઇન્ડ્સ, શિવાકૃતિ બિલ્ડિંગ, દાંડિયા બજાર, વડોદરા.
2: સેહત આપકી સુરક્ષા હમારી, અબ નહીં રહેગી મચ્છરો સે પરેશાની,
1: યે હે આર્ક બ્લાઇન્ડ્સ કી જિમ્મેદારી.
3: ડિઝાઇનર બ્લાઇન્ડ્સ,
4: સેફર બ્લાઇન્ડ્સ,
3: ડિઝાઇન
4: સેફર
3: ડિઝાઇનર.
5: અરે આર્કે બ્લાઇન્ડ્સ છે ને, જ્યાં તમને મળશે ડિઝાઇનર અને સેફર માનસ માલતી સિરીઝમાં નવીનતમ, આગને પ્રોત્સાહિત ના કરે તેવી પીવીસી વર્ટિકલ, પીવીસી ચેક, પીવીસી હોરિઝોન્ટલ અને જેમ રોમન રોલર વર્ટિકલ બ્લાઇન્ડ્સ ની અદભુત રેન્જ, અને તે પણ વોટરપ્રૂફ, ફંગલ પ્રૂફ, ટર્માઇટ પ્રૂફ અને 100% વોશેબલ. તો આજે જ પધારો આર્કે બ્લાઇન્ડ્સ, ઓફિસ આપકી સજાવટ હમારી, યે હૈ આર્કે બ્લાઇન્ડ્સ કી તૈયારી. આર્કે બ્લાઇન્ડ્સ, ફર્સ્ટ ફ્લોર શિવાકૃતિ, 5 સ્ટેશન, 4 રસ્તા, દાંડિયા બજાર, વડોદરા. કોલ 2427063.
0: આ કાર્યક્રમના આ ભાગના પ્રાયોજક છે વડનેરકર જ્વેલર્સ, બ્રહ્મપુરી, દાંડિયા બજાર, વડોદરા.
6: વડોદરાનું આભૂષણ એટલે વડનેરકર જ્વેલર્સ. વડોદરામાં સૌભાગ્યના દાગીના એટલે વડનેરકર જ્વેલર્સ. શુદ્ધતા અને પારદર્શિતા એટલે વડનેરકર જ્વેલર્સ. વડનેરકર જ્વેલર્સ, બ્રહ્મપુરી, દાંડિયા બજાર, વડોદરા.
7: દોસ્તો નમસ્કાર, હું આપનો દોસ્ત સમીર પંચોલી લઈને આવ્યો છું આપનો મનપસંદ કાર્યક્રમ વાત એક ફિલ્મની.

વાત એક ફિલ્મની. વર્ષ 1973 આ એક એવું વર્ષ છે જેણે ભારતીય સિનેમાનો ઇતિહાસ હંમેશા માટે બદલી નાખ્યો. એક લાંબો ગુસ્સાવાળો ઇન્સ્પેક્ટર જેણે સ્ક્રીન પર આવીને ગુનેગારોને હાજા ગગડાવી દીધા. હા, હું વાત કરી રહ્યો છું સદીના મહાનાયક અમિતાભ બચ્ચન અને તેમની લાઈફ ચેન્જિંગ ફિલ્મ જંજીરની. આજે આપણે જાણીશું કે કેવી રીતે આ ફિલ્મે બોલીવુડને તેનો એંગ્રી યંગ મેન આપ્યો.

0: बोल रही है, जिस दिन युवर्ती ये कुर्सी नहीं होगी उस दिन तुम अभी उतना हिलना और नहीं साहब, गला खराब हो जाएगा। घंटी बजाओ और हवलदार को बुलाओ और गांव के शेर खान को बंद कर दे साहब ये फाइल।
1: हवलदार, शेर खान को बाहर छोड़ दो।
0: जरूरत नहीं, शेर खान खुद आया था, खुद चला जाएगा।
2: 1973 માં થિયેટરોમાં જ્યારે આ ડાયલોગ ગુંજ્યો ત્યારે તાળીઓનો ગડગડાટ અટકવાનું નામ નહોતો લેતો। ફિલ્મના આ ડાયલોગ બાદ જ અમિતાભ બચ્ચનનો એંગ્રી યંગ મેનનો રોલ ખૂબ જ પ્રખ્યાત થયો અને ત્યારબાદ તેમની આવેલી ઘણી બધી ફિલ્મોમાં તેમના આ જ પ્રકારના રોલના કારણે અમિતાભ બચ્ચન રીતસરના છવાઈ ગયા। શેરખાન બનેલા પ્રાણ સાહેબ સામે આ રીતે બોલવાની હિંમત માત્ર અમિતાભ બચ્ચન જ કરી શકે। દોસ્તો, જંજીર ફિલ્મ આવી તે પહેલા ઇન્ડસ્ટ્રીમાં રોમેન્ટિક ફિલ્મોનો જમાનો હતો। રાજેશ ખન્ના પોતાના રોમેન્ટિક અંદાજથી સ્ક્રીન પર રાજ કરતા હતા, પણ સલીમ જાવેદ નામના બે યુવાન લેખકો પાસે એક એવી વાર્તા હતી જે સિસ્ટમ સામે લડતા ગુસ્સાવાળા પોલીસવાળાની હતી। આપને જાણીને નવાઈ લાગશે કે ઇન્સ્પેક્ટર વિજયના આ રોલ માટે અમિતાભ બચ્ચન પહેલી પસંદ નહોતા। આ રોલ પહેલા દેવ આનંદ, રાજકુમાર અને ધર્મેન્દ્ર જેવા મોટા સ્ટાર્સને ઓફર થયો હતો, પણ કિસ્મતને કંઈક બીજું જ મંજૂર હતું। નિર્દેશક પ્રકાશ મહેરાએ અમિતાભની ફિલ્મ બોમ્બે ટુ ગોવાનો એક ફાઇટ સીન જોયો અને તેમને લાગ્યું કે આ છોકરો જ મારો ઇન્સ્પેક્ટર વિજય બનશે। ચાકુ છુરિયા તેજ કરાલો આ ગીત આશા ભોંસલે દ્વારા ગવાયું છે અને ગુલશન બાવરા દ્વારા લખાયેલું છે। આ ચુલબુલું ગીત જયા ભાદુરી પર ફિલ્માવાયું છે, જેમાં તે ધારદાર છરીનો વ્યવસાય કરતી યુવતી તરીકે અમિતાભ બચ્ચન સાથે પ્રથમ મુલાકાત કરે છે। આ ગીત આશા ભોંસલેના અવાજ અને કલ્યાણજી આનંદજીના સંગીત સાથે ફિલ્મની વાર્તામાં મહત્વનો ભાગ ભજવે છે। તો આવો સાંભળીએ લતા મંગેશકરના સ્વરમાં ગવાયેલ આ સુમધુર ગીત।

પ્રકાશ મહેરા પ્રોડક્શન્સના બેનર હેઠળ બનેલી આ સુપરહિટ હિન્દી ફિલ્મનું નિર્માણ અને દિગ્દર્શન જાણીતા ફિલ્મમેકર પ્રકાશ મહેરા દ્વારા કરવામાં આવ્યું હતું. ફિલ્મની પટકથા અને સંવાદો પ્રખ્યાત લેખક જોડી સલીમ જાવેદ દ્વારા લખવામાં આવ્યા હતા. આ મૂવીમાં બોલીવુડના શહેનશાહ અમિતાભ બચ્ચન, જયા ભાદુરી, અજીત ખાન, પ્રાણ અને ઓમ પ્રકાશ જેવા દિગ્ગજ કલાકારોએ મુખ્ય ભૂમિકાઓ ભજવી હતી. ફિલ્મને સંગીતથી મળી દેવાનું કામ પ્રખ્યાત સંગીતકાર જોડી કલ્યાણજી આનંદજીએ કર્યું હતું, જ્યારે ફિલ્મની સિનેમેટોગ્રાફી એન સત્યેન દ્વારા અને સંપાદન આર મહાડિક દ્વારા કરવામાં આવ્યું હતું. આ ફિલ્મનું શૂટિંગ આશા સ્ટુડિયો, ચાંદીવલી સ્ટુડિયો, ફિલ્મિસ્તાન સ્ટુડિયો, આરકે સ્ટુડિયો અને સ્વાતિ સ્ટુડિયો જેવા પ્રતિષ્ઠિત પ્રોડક્શન હાઉસમાં થયું હતું. ભારતમાં બનેલી 147 મિનિટના સમયગાળાવાળી આ ફિલ્મ 11 મે 1983 રોજ થિયેટરોમાં રિલીઝ થઈ હતી. ફિલ્મનું વિતરણ પ્રકાશ મહેરા પ્રોડક્શન્સ, બાબા ડિજિટલ મીડિયા, ડિજિટલ એન્ટરટેનમેન્ટ અને ઇરોઝ એન્ટરટેનમેન્ટ દ્વારા અલગ અલગ પ્લેટફોર્મ પર કરવામાં આવ્યું હતું. જંજીર ફિલ્મે સલીમ જાવેદ અને સુપરસ્ટાર અમિતાભ બચ્ચનની ત્રિપુટીની સફળતાની જંજીરની પહેલી કડી હતી. આ ફિલ્મની ભવ્ય સફળતા બાદ સલીમ જાવેદે ખાસ કરીને અમિતાભ બચ્ચનને મુખ્ય ભૂમિકામાં રાખીને અનેક સ્ક્રિપ્ટો લખી હતી. આ પ્રખ્યાત લેખક જોડીએ પોતાની પછીની ફિલ્મોમાં પણ અમિતાભ બચ્ચનને જ કાસ્ટ કરવાનો અડગ આગ્રહ રાખ્યો હતો, જેના પરિણામે દીવાર અને શોલે જેવી ઓલટાઇમ બ્લોકબસ્ટર ફિલ્મનું નિર્માણ થયું હતું, જેને બચ્ચનને ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સર્વોચ્ચ સુપરસ્ટાર તરીકે સ્થાપિત કર્યા હતા. આ ફિલ્મ માત્ર અમિતાભ બચ્ચનની કારકિર્દી અને હિન્દી સિનેમા માટે જ એક નવું વળાંક સાબિત નહોતી થઈ, પરંતુ તે દક્ષિણ ભારતીય સિનેમા માટે પણ ખૂબ જ મહત્વપૂર્ણ વળાંક લઈને આવી હતી. આ મૂવીમાં બચ્ચનના ઉત્કૃષ્ટ અને દમદાર અભિનેતા સુપરસ્ટાર રજનીકાંત પણ ખૂબ જ પ્રેરિત થયા હતા. ભારતીય સિનેમાના સમગ્ર ઇતિહાસમાં જંજીર એક અત્યંત પ્રભાવશાળી અને સીમાચિહ્નરૂપ ફિલ્મ છે, જેને આજે પણ એક સદાબહાર ક્લાસિક તરીકે ગણવામાં આવે છે. 11 મે 1983 રોજ રિલીઝ થયેલી જંજીર એ માત્ર એક હિટ ફિલ્મ નહોતી, પણ તેને બોલીવુડમાં એક નવો ટ્રેન્ડ સેટ કર્યો હતો. આ ફિલ્મ પછી રોમેન્ટિક હીરોનો જમાનો ઓછો થયો અને એક્શન ફિલ્મનો દબદબો વધ્યો. આ ફિલ્મે અમિતાભ બચ્ચનને સુપરસ્ટાર બનાવ્યા અને ત્યાર પછી દીવાર, શોલે, ત્રિશુલ જેવી ફિલ્મોની લાઇન લાગી ગઈ હતી.

0: વડોદરાનું આભૂષણ એટલે વડનેરકર જ્વેલર્સ. વડોદરામાં સૌભાગ્યના દાગીના એટલે વડનેરકર જ્વેલર્સ. શુદ્ધતા અને પારદર્શિતા એટલે વડનેરકર જ્વેલર્સ. વડનેરકર જ્વેલર્સ, બ્રહ્મપુરી, દાંડિયા બજાર, વડોદરા.
1: આ કાર્યક્રમના આ ભાગના પ્રાયોજક હતા વડનેરકર જ્વેલર્સ, બ્રહ્મપુરી, દાંડિયા બજાર, વડોદરા.
2: આપે ટ્યુન કર્યું છે વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર, કેજીઆઈટી સાવલી ટાઈમ. અત્યારે સવારના 10:16 થઈ છે. ધોરણ 10 પછી ડિપ્લોમા એન્જિનિયરિંગ અભ્યાસ માટેનો શ્રેષ્ઠ વિકલ્પ કેજી ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી, સાવલી.
3: બ્રો, લગ્નની શોપિંગ થઈ?
4: હા, વરસાદમાં.
3: યસ, અને એ પણ પૂજા પ્લસ સાથે. ડિઝાઇનર અને સ્પેશિયલ વેડિંગ કલેક્શન પર છે up to 50% off. વિઝિટ પૂજા પ્લસ, નવરન સિનેમા રોડ, રાવપુરા, વડોદરા.
5: સેહત આપકી, સુરક્ષા હમારી. અબ નહીં રહેગી મચ્છરો સે પરેશાની, ક્યુંકી એક મચ્છર ઇન્સાન કો સોને નહીં દેતા હૈ. નઈ ટેકનોલોજી કી મચ્છર જાલી કે લિયે સંપર્ક કરે 45 વર્ષ સે આપકી સેવા મેં ઉપસ્થિત RK બ્લાઇન્ડ્સ, દાંડિયા બજાર, 9825027525. સેહત આપકી, સુરક્ષા હમારી. યે હૈ RK બ્લાઇન્ડ્સ કી જિમ્મેદારી.
2: પૂજા પ્લસ, માત્ર મંગલ મુહૂર્ત નક્કી કરો, દુલ્હે રાજાને અમે સજાવીશું. પધારો અમારા દુલ્હે રાજા ડિપાર્ટમેન્ટમાં. પૂજા પ્લસ, રાવપુરા, વડોદરા.
0: વાર્તાના કેન્દ્રમાં વિજય ખન્ના નામનો એક પ્રામાણિક પણ અત્યંત ગુસ્સાવાળો પોલીસ ઓફિસર છે, જે રોલ અમિતાભ બચ્ચન કરે છે. જેના બાળપણમાં એક અજણે હત્યારાએ તેની નજર સામે તેના માતા પિતાએ નિર્મમ હત્યા કરી નાખી હતી. વિજય તે હત્યારાનો ચહેરો જોઈ શકે નહોતો, પણ તેના કાંડા પર લટકતી એક સોનાની સાંકળ એટલે કે જંજીર તેના મગજમાં કાયમ માટે અંકાઈ જાય છે, જેના લીધે તેને વર્ષો સુધી ડરામણા સપના આવતા રહે છે. મોટો થઈને પોલીસ બનેલો વિજય ગુનેગારો સામે કડક વલણ અપનાવે છે. આ દરમિયાન ગેરકાયદેસર ધંધા છોડીને તેનો પાકો મિત્ર બનેલો શેરખાન એટલે કે પ્રાણ અને એક મર્ડર કેસની સાક્ષી બનેલી માલા

કે જયા ભાદુરી તેના જીવનમાં આવે છે. તેની સાથે વિજયને પ્રેમ થાય છે. શહેરમાં નકલી દવાઓ અને ગુનાખોરીનું નેટવર્ક ચલાવતા અંડરવર્લ્ડ ડોન તેજા એટલે કે અજીત ખાન સામે વિજય મોરચો માંડે છે. પરંતુ તેજા તેને લાંચ લેવાના ખોટા આરોપમાં ફસાવીને નોકરીમાંથી સસ્પેન્ડ કરાવી દે છે. નોકરી ગયા પછી પણ વિજય હિંમત હારતો નથી અને શેરખાનની મદદથી તેજાના કાળા સામ્રાજ્યનો નાશ કરવા નીકળે છે. આ લડાઈ દરમિયાન વિજયના હાથમાં તેજાના કાંડા પર રહેલી એ જ સુનાની ચેન એટલે કે જંજીર દેખાય છે, જેથી તેને ખ્યાલ આવી જાય છે કે તેજા તેના માતા પિતાનો અસલી હત્યારો છે. અંતમાં વિજય તેજાનો ખાત્મો કરીને ગુનાખોરીનો અંત લાવે છે અને પોતાના વર્ષો જૂના આઘાતનો બદલો લે છે. બના કે ક્યું બિગાડા રે ફિલ્મ જંજીરનું આ લોકપ્રિય અને દર્દભર્યું ભાવુક ગીત સુપ્રસિદ્ધ ગાયિકા લતા મંગેશકર દ્વારા ગાવામાં આવ્યું છે. આ ગીતના હૃદયસ્પર્શી શબ્દો જાણીતા ગીતકાર ગુલશન બાવરાએ લખ્યા છે અને તેને સંગીતી મઢવાનું અદભુત કામ પ્રખ્યાત સંગીતકાર જોડી કલ્યાણજી આનંદજીએ કર્યું છે. પ્રકાશ મહેરાના દિગ્દર્શનમાં બનેલી આ ફિલ્મમાં આ ગીત મુખ્ય અભિનેત્રી જયા બચ્ચન પર ફિલ્મવામાં આવ્યું છે, જેમાં તેમની સાથે સુપરસ્ટાર અમિતાભ બચ્ચન પણ ભાવુક સ્થિતિમાં જોવા મળે છે. ફિલ્મની વાર્તામાં જ્યારે પરિસ્થિતિઓ ખૂબ જ મુશ્કેલ બને છે અને નસીબ સાથ નથી આપતું, ત્યારે જયા ભાદુરીનું પાત્ર ભગવાન સામે પોતાના વિખેરાઈ ગયેલા સપનાઓ અને ભાગ્યની ફરિયાદ કરતું આ ગીત ગાય છે. ગીતના મુખડાના શબ્દો બના કે ક્યું બિગાડા રે નસીબા આજે પણ સંગીત પ્રેમીઓના દિલને સ્પર્શી જાય છે. તો આવો સાંભળીએ લતા મંગેશકરના સ્વરમાં આ દર્દભર્યું ગીત.

0: 7 बजे सुनिए कार्यक्रम भूले बिसरे गीत, जिसके प्रायोजक है वीको वज्रदंती, मजेदार नहीं असरदार, भारत का गम एक्सपर्ट।
1: सारा गणदेवी कर ज्वेलर्स, सुखनु सोनू तो सारा गणदेवी करनुज, सारानु सोनू सुख शांति ने समृद्धि नु सोनू, सारा गणदेवी कर ज्वेलर्स, दांडिया बजार ने वागुड़िया रोड, वडोदरा।
2: ઓછા વ્યાજ માં લોન જોઈએ એ પણ એપ થી, વાહ વસાણો। અજાણ્યા એપ થી બચો,
3: આરબીઆઈ કહે છે
2: જાણકાર બનો, સતર્ક રહો।
4: દોસ્તો, જંજીરની સ્ટારકાસ્ટની વાત કરીએ તો આ ફિલ્મમાં બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચને ઇન્સ્પેક્ટર વિજય ખન્નાનું મુખ્ય પાત્ર ભજવ્યું હતું અને આ રોલે તેમની કારકિર્દીને એક સુપરસ્ટાર તરીકે નવી ઊંચાઈ આપી હતી। તેમની સાથે મુખ્ય અભિનેત્રી તરીકે જયા ભાદુરી માલાના પાત્રમાં જોવા મળ્યા હતા, જે છરીની ધાર કાઢતી એક છોકરી છે અને વિજયના જીવનમાં પ્રેમ તેમજ શાંતિ લાવે છે। ફિલ્મમાં પીઢ કલાકાર પ્રાણેશ શિરખાનું પઠાણી પાત્ર ભજવ્યું હતું, જે શરૂઆતમાં વિજયનો વિરોધી હોય છે પરંતુ પાછળથી તેનો જીવતદાન આપનાર પાકો મિત્ર બની જાય છે। તેમના પર ફિલ્માવાયેલું ગીત યારી હૈ ઈમાન મેરા આજે પણ મિત્રતાનું પ્રતીક માનવામાં આવે છે। ફિલ્મમાં મુખ્ય વિલન એટલે કે અંડરવર્લ્ડ ડોન તેજાનું ક્રૂર પાત્ર જાણીતા અભિનેતા અજીત ખાને ભજવ્યું હતું। તેમની ડાયલોગ ડિલિવરીને સોનાની જંજીર પહેરવાની શૈલી ખૂબ જ લોકપ્રિય થઈ હતી। આ ઉપરાંત બોલીવુડના દિગ્ગજ કોમેડિયન અને કેરેક્ટર આર્ટિસ્ટ ઓમ પ્રકાશે ડી સિલ્વા નામના એક લાચાર પિતા અને પોલીસના બાતમીદારની સંવેદનશીલ ભૂમિકા ભજવી હતી, જે તેજાના નકલી દવાઓના રેકેટનો ભોગ બનેલા પોતાના બાળકોનો બદલો લેવા માંગે છે। આ તમામ કલાકારોના અદભુત અભિનયના સમન્વયે જંજીર ફિલ્મને ભારતીય સિનેમાના ઇતિહાસમાં સદાબહાર ક્લાસિક ફિલ્મ બનાવી દીધી છે। આ ફિલ્મની વાર્તા અને પટકથા સલીમ જાવેદે લખી હતી, જેમને અમિતાભ બચ્ચન દ્વારા ભજવામાં આવેલા વિજયના એંગ્રી યંગમેન પાત્રની કલ્પના કરી હતી, જેમાં મુખ્ય પાત્ર વિજયને પ્રવર્તમાન સિસ્ટમ સામે આક્રોશ ધરાવતા કઠોર યુવાન તરીકે દર્શાવવાનો હતો। એ સમયગાળામાં હિન્દી સિનેમા પર રોમેન્ટિક ફિલ્મો અને રોમેન્ટિક હીરોનું પ્રભુત્વ હતું, છતાં દિગ્દર્શક પ્રકાશ મહેરાએ આ સ્ક્રિપ્ટમાં એક નવો ઇતિહાસ રચવાની સંભાવના જોઈ અને ફિલ્મનું નિર્દેશન સંભાળ્યું। જો કે મુખ્ય એંગ્રી યંગ મેનની ભૂમિકા માટે કલાકાર શોધવો તેમના માટે ઘણો મોટો પડકાર હતો। તે સમયે ઇન્ડસ્ટ્રીમાં કિંગ ઓફ રોમાન્સ રાજેશ ખન્ના અને અન્ય રોમેન્ટિક કલાકારોનો દબદબો હોવાથી ઘણા મોટા કલાકારોએ પોતાની રોમેન્ટિક છબીને નુકસાન ન થાય તે માટે આ રોલ ઠુકરાવી દીધો હતો। અમિતાભ બચ્ચન પહેલા આ મુખ્ય ભૂમિકા રાજકુમાર, રાજેશ ખન્ના, ધર્મેન્દ્ર, દેવાનંદ અને દિલીપ કુમાર જેવા દિગ્ગજ કલાકારોને ઓફર કરવામાં આવી હતી પરંતુ તેમણે ના પાડી દીધી હતી। આખરે આ રોલ તત્કાલીન સંઘર્ષ કરી રહેલા નવા કલાકાર અમિતાભ બચ્ચનને મળ્યો, જે ફિલ્મ તેમની કારકિર્દી માટે ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ અને તેમને બોલીવુડના સુપરસ્ટાર બનાવ્યા। સલીમ જાવેદની જોડી અમિતાભ બચ્ચનની પ્રતિભાને ઓળખવા અને તેમને ફિલ્મ જંજીરમાં કાસ્ટ કરવા માટે મુખ્યત્વે જવાબદાર હતી। તે સમયે 30 વર્ષની ઉંમર ધરાવતા બચ્ચન બોલીવુડમાં એક નિષ્ફળ નવોદિત તરીકે ઓળખાતા હતા, કારણ કે તેમના નામે 12 ફ્લોપ ફિલ્મો અને માત્ર 2 જ હિટ ફિલ્મો બોમ્બે ટુ ગોવા અને આનંદ હતી। આમ છતાં જાવેદ અખ્તરે બચ્ચનની અપવાદરૂપ પ્રતિભાને જોઈ, જે તે સમયને અન્ય મોટાભાગના નિર્માતાઓ જોઈ શક્યા નહોતા। સલીમ જાવેદ તત્કાલીન સુપરસ્ટાર રાજેશ ખન્નાની ખૂબ નજીક હોવા છતાં તેમને આ ભૂમિકા માટે એક અજાણ્યા અને સંઘર્ષ કરતા અમિતાભ બચ્ચન પર પસંદગી ઉતારી હતી। સલીમ ખાન મજબૂતપણે માનતા હતા કે જંજીરના એંગ્રી યંગ મેનના પાત્ર માટે બચ્ચન જ એકમાત્ર આદર્શ કલાકાર છે અને તેમણે જ બચ્ચનનો પરિચય ફિલ્મના નિર્માતા પ્રકાશ મહેરા સાથે કરાવ્યો હતો। પોતે આ ફિલ્મ માટે કેવી રીતે પસંદ થયા તે યાદ કરતા અમિતાભ બચ્ચને જણાવ્યું હતું કે સલીમ જાવેદે ફિલ્મ બોમ્બે ટુ ગોવાના એક ફાઇટ સીન દરમિયાન તેમને ચ્યુઈંગમ ચાવતા જોયા હતા અને નાની વિગત પરથી જ તેમને ખાતરી થઈ ગઈ હતી કે બચ્ચન જંજીર માટે એકદમ યોગ્ય સાબિત થશે। દીવાને હે દીવાનો કો ના ઘર ચાહીએ, આ ગીત સાથે જોડાયેલો સૌથી પ્રખ્યાત કિસ્સો તેના રેકોર્ડિંગનો છે। જ્યારે આ ગીત પહેલીવાર સ્ટુડિયોમાં રેકોર્ડ થઈ ગયું ત્યારે બધા ખૂબ ખુશ થઈ ગયા, પરંતુ જ્યારે મોહમ્મદ રફી સાહેબે ફાઇનલ ટ્રેક સાંભળ્યો ત્યારે તેમને લાગ્યું કે તેમના પક્ષે એક નાનકડી ભૂલ, સુરની કમી રહી ગઈ છે। મ્યુઝિક ડિરેક્ટરશ્રીએ તેમને કહ્યું કે ગીત એકદમ પરફેક્ટ છે અને કોઈ ભૂલ પકડાતી નથી, છતાં રફી સાહેબ પોતાના કામ પ્રત્યે એટલા પ્રામાણિક હતા કે તેમણે ફરીથી ગીત રેકોર્ડ કરવાનો આગ્રહ રાખ્યો। તેઓ ભૂખ્યા તરસ્યા સ્ટુડિયોમાં બેસી રહ્યા અને જ્યાં સુધી પોતાના ગાયનથી પૂરો સંતોષ ન મળ્યો ત્યાં સુધી રીટેક આપ્યા। આ ગીત વિશે સૌથી મોટી ગેરસમજ એ છે કે લોકોને લાગે છે કે આ ગીત ફિલ્મની મુખ્ય જોડી એટલે કે અમિતાભ બચ્ચન અને જયા બચ્ચન પર ફિલ્મમાં આવ્યું હતું, પરંતુ વાસ્તવમાં આ એક રોડ સાઇડ પરફોર્મન્સ તરીકેનું ગીત હતું। સ્ક્રીન પર આ ગીત ગાતા જે કલાકાર દેખાય છે તે બીજું કોઈ નહીં

પણ આ ગીતના અસલી ગીતકાર ગુલશન બાવરા પોતે હતા. તેમને ફિલ્મે એક નાનકડી ભૂમિકા ભજવી હતી અને પડદા પર મોહમ્મદ રફીના અવાજમાં લિપસિંગ કર્યું હતું. તેમની સાથે અભિનેત્રી સંજના જોવા મળી હતી. ફિલ્મ જંજીરથી અમિતાભ બચ્ચનની એંગ્રી યંગ મેન તરીકેની છબી ઉભી થઈ હતી. ડિરેક્ટર પ્રકાશ મહેરા અને સંગીતકારો માનતા હતા કે જો અમિતાભ બચ્ચન સ્ક્રીન પર રોમેન્ટિક અંદાજમાં નાચતા ગાતા દેખાશે તો તેમના પાત્રનો ગંભીર પ્રભાવ ઓછો થઈ જશે. આથી આ સુંદર ગીત અમિતાભ અને જયા બચ્ચન બેકગ્રાઉન્ડમાં ઉભા રહીને સાંભળતા હોય તે રીતે શૂટ કરવામાં આવ્યું હતું. 1960ના દાયકામાં રોયલ્ટીના મુદ્દે લતા મંગેશકર અને મોહમ્મદ રફી વચ્ચે અણબનાવ થયો હતો અને તેમણે થોડો સમય સાથે ગાવાનું બંધ કર્યું હતું. પરંતુ 70ના દાયકાની શરૂઆતમાં આ વિવાદ પૂરો થઈ ગયો હતો. જંજીર ફિલ્મનું આ ગીત એ વાતની સાબિતી છે કે બંને દિગ્ગજો વચ્ચેનો તાલમેલ પાછો એટલો જ અદભુત અને મધુર થઈ ગયો હતો જે આ ગીત સાંભળતા જ વર્તાય છે. આવો સાંભળીએ આ ગીત.

0: વડનેરકર જ્વેલર્સ વડોદરામાં સૌભાગ્યના દાગીના તો ફક્ત વડનેરકર જ્વેલર્સના જ. વડનેરકર જ્વેલર્સ, બ્રહ્મપુરી, દાંડિયા બજાર, વડોદરા.
1: એન્જિનિયરિંગમાં પાકું કરિયર બનાવું છે તો ડિપ્લોમા બીઈ કે ડી ટુ ડી માટે બેસ્ટ ઓપ્શન છે કેજે ઇન્સ્ટિટ્યુટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સાવલી.
2: કેજેઆઈટી સાવલી આપે છે 100% જોબ પ્લેસમેન્ટની ગેરંટી.
1: વિઝિટ અવર વેબસાઇટ kjit.org ટુડે.

0: કેજીઆઈટી ધોરણ 12 સાયન્સ પછી એન્જિનિયરિંગ અભ્યાસ માટેનો શ્રેષ્ઠ વિકલ્પ કેજી ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સાવલી.
1: બ્રો, લગ્નની શોપિંગ થઈ?
2: હા, વરસાદમાં.
1: યસ, અને એ પણ પૂજા પ્લસ સાથે. ડિઝાઇનર અને સ્પેશિયલ વેડિંગ કલેક્શન પર છે અપ ટુ 50% ઓફ. વિઝિટ પૂજા પ્લસ, નવરંગ સિનેમા રોડ, રાવપુરા, વડોદરા.
3: જંજીર ફિલ્મમાં મુખ્ય અભિનેત્રીની ભૂમિકા માટે સૌપ્રથમ મુમતાઝને ઓફર કરવામાં આવી હતી. જો કે તે સમયે તેની સગાઈ થઈ ગઈ હોવાથી તેમની કારકિર્દી કરતાં લગ્નને વધુ મહત્વ આપીને આ રોલ નકારી દીધો હતો. ત્યારબાદ અમિતાભ બચ્ચન સાથે સગાઈ કરી ચૂકેલા જયા ભાદુરીએ પોતાના ભાવિ પતિ માટે આ ભૂમિકા તરત જ સ્વીકારી લીધી હતી. બીજી તરફ ફિલ્મની પ્રસિદ્ધિ વખતે શરૂઆતમાં જંજીરના પોસ્ટરો પર પ્રખ્યાત લેખક જોડી સલીમ જાવેદના નામનો હતા. આથી સલીમ જાવેદે જ્યોતિ ઓપેરા હાઉસ સુધીના તમામ પોસ્ટરો પર સ્ટેન્સિલ ફોન્ટમાં પોતાનું નામ રંગવા માટે જીપવાળા એક માણસને કામ સોંપ્યું હતું. પરંતુ તે માણસ ક્યારેક નશાની હાલતમાં હોવાના કારણે તેને કેટલીક જગ્યાએ ખોટી રીતે એટલે કે અભિનેતા પ્રાણના ચહેરા પર અથવા બચ્ચનના હાથ પર સલીમ જાવેદ નામ લખી દીધું હતું. 1973 રિલીઝ થયેલી હિન્દી સિનેમાની ક્લાસિક ફિલ્મ જંજીર આશરે 90 લાખના મધ્યમ બજેટમાં તૈયાર કરવામાં આવી હતી. ડિરેક્ટર પ્રકાશ મહેરા દ્વારા બનાવવામાં આવેલી આ ફિલ્મે બોક્સ ઓફિસ પર ધૂમ કમાણી કરી હતી. ભારતમાં તેનું અંદાજિત ગ્રોસ કલેક્શન 6 કરોડની આસપાસ રહ્યું હતું. સોવિયત યુનિયન જેવા વિદેશી બજારો સહિત વૈશ્વિક સ્તરે પણ ફિલ્મે જબરજસ્ત બિઝનેસ કર્યો હતો. બોક્સ ઓફિસ ઇન્ડિયા દ્વારા ફિલ્મને બ્લોકબસ્ટર જાહેર કરવામાં આવી હતી અને તે 1973 વર્ષની સૌથી વધુ કમાણી કરનારી ટોચની ફિલ્મોમાં સ્થાન પામી હતી. આ ફિલ્મની ઐતિહાસિક સફળતાએ સતત ફ્લોપ ફિલ્મો આપી રહેલા અમિતાભ બચ્ચનની કિસ્મત બદલી નાખી હતી અને તેમને ભારતીય સિનેમાના પ્રથમ એંગ્રી યંગ મેન તરીકે સ્થાપિત કર્યા હતા. આ ફિલ્મે તે સમયના રોમેન્ટિક યુગનો અંત આણીને બોલિવૂડમાં એક્શન અને ક્રાઇમ ડ્રામા ફિલ્મોનો એક નવો ટ્રેન્ડ શરૂ કર્યો હતો. જંજીર ફિલ્મને અનેક શ્રેણીઓમાં પુરસ્કારો અને નામાંકન મળ્યા હતા. આ પુરસ્કારોમાં ફિલ્મે કુલ 4 કેટેગરીમાં જીત મેળવી હતી, જેમાં યારી હૈ ઈમાન મેરા ગીત માટે ગુલશન બાવરાને શ્રેષ્ઠ ગીતકારનો પુરસ્કાર મળ્યો હતો. આ સિવાય સલીમ જાવેદની જોડીને શ્રેષ્ઠ વાર્તા અને શ્રેષ્ઠ પટકથા એમ 2 મહત્વના પુરસ્કારો મળ્યા હતા, જ્યારે આર મહાડિકને શ્રેષ્ઠ સંપાદન માટે વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. પુરસ્કારો જીતવાની સાથે આ ફિલ્મ અન્ય 5 મોટી શ્રેણીઓમાં નામાંકિત થઈ હતી, જેમાં શ્રેષ્ઠ ફિલ્મ માટે પ્રકાશ મહેરા પ્રોડક્શન્સ, શ્રેષ્ઠ અભિનેતા તરીકે અમિતાભ બચ્ચન અને શ્રેષ્ઠ સહાયક અભિનેતા તરીકે પ્રાણનું નામાંકન થયું હતું. સંગીત વિભાગમાં કલ્યાણજી આનંદજીને શ્રેષ્ઠ સંગીત નિર્દેશક તરીકે અને મન્ના ડેને યારી હૈ ઈમાન મેરા ગીત માટે બેસ્ટ મેલ પ્લેબેક સિંગરની શ્રેણીમાં નામાંકન મળ્યું હતું. દોસ્તો, ફિલ્મ જંજીર એટલી સુપરહિટ રહી હતી કે તેની અલગ અલગ ભાષામાં 4 રીમેક બનાવવામાં આવી છે. નિપ્પુલાટી મનીષી નામથી તેલુગુમાં ફિલ્મની રીમેક બનાવવામાં આવી છે, જેમાં સાઉથના સુપરસ્ટાર એન્ટી રામારાવ અને લતાએ અભિનય કર્યો હતો. મૂળ ફિલ્મ રિલીઝ થયાના બીજા જ વર્ષે આ ફિલ્મની રીમેક બનાવવામાં આવી હતી અને તે બોક્સ ઓફિસ ઉપર ખૂબ જ સફળ રહી હતી. તો સિરિથુ વાડા વેન્દુમ નામથી તમિલમાં આની રીમેક બનાવવામાં આવી હતી, તેમાં મુખ્ય કલાકાર તરીકે એમજી રામચંદ્રન અને લતાએ ભૂમિકા ભજવી હતી. તેલુગુ રીમેકની જેમ જ આ તમિલ સંસ્કરણ પણ 1974 જ રિલીઝ થયું હતું. તો નાયત્તુ નામથી મલયાલમમાં આની રીમેક બની હતી.

હતી. તેમાં મલયાલમ સિનેમાના જાણીતા કલાકારો જયન અને પ્રેમ નઝીર મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા. જ્યારે વર્ષ 2013માં જંજીરની બે ભાષામાં રીમેક બની, હિન્દીમાં જંજીર નામથી અને તેલુગુમાં તુફાન નામથી, જેના મુખ્ય કલાકાર હતા રામચરણ, જે તેમની પહેલી હિન્દી ફિલ્મ હતી. એમની સાથે પ્રિયંકા ચોપરા અને સંજય દત્ત હતા શેરખાન તરીકે. આ ફિલ્મને હિન્દી અને તેલુગુ બંને ભાષાઓમાં એકસાથે શૂટ કરવામાં આવી હતી. જોકે 1973ની મૂળ ફિલ્મની સરખામણીમાં આ આધુનિક રીમેક બોક્સ ઓફિસ ઉપર ભારે ફ્લોપ સાબિત થઈ હતી. યારી હૈ ઈમાન મેરા યાર મેરી જિંદગી, આ ગીત ભારતીય સિનેમાના ઇતિહાસમાં દોસ્તીનું સૌથી મોટું એન્થમ ગણાય છે. આ ગીત પડદા પર ભીડ અભિનેતા પ્રાણ એટલે કે શેરખાન અને અમિતાભ બચ્ચન પર ફિલ્મવામાં આવ્યું હતું. ગીતના શૂટિંગના પહેલા જ દિવસે અભિનેતા પ્રાણે આ ગીત પર ડાન્સ કરવાનો કે લિપસિંગ કરવાનો સાફ ઇનકાર કરી દીધો હતો. તેમનું કહેવું હતું કે પઠાણ શેરખાનનું પાત્ર ખૂબ જ કડક અને વટવાળું છે, જો તે આવી રીતે નાચશે તો પાત્રની ગરિમા ઓછી થઈ જશે. તેઓ શૂટિંગ છોડીને ચાલ્યા ગયા હતા. જ્યારે પ્રાણ સેટ છોડીને ઘરે જતા રહ્યા ત્યારે ડિરેક્ટર પ્રકાશ મહેરા તેમના ઘરે પહોંચ્યા. તેમણે પ્રાણ સાહેબને સમજાવ્યા કે આ ગીત ફિલ્મ માટે ખૂબ જ મહત્વનું છે. તે સમયે અમિતાભ બચ્ચનની અગાઉની ફિલ્મો ફ્લોપ ગઈ હોવાથી તેઓ બોક્સ ઓફિસ ઉપર મોટા સ્ટાર નહોતા. પ્રકાશ મહેરાએ પ્રાણને કહ્યું, જો તમે આ ગીત નહીં કરો તો ફિલ્મ ચાલશે નહીં અને આ યુવાનની કારકિર્દી ડૂબી જશે. અમિતાભના ભવિષ્ય માટે પ્રાણ સાહેબ માની ગયા અને સેટ પર પાછા ફર્યા. ફિલ્મમાં આ ગીત ત્યારે આવે છે જ્યારે શેરખાન પોતાના મિત્ર વિજય એટલે કે અમિતાભ બચ્ચનને તેના દુશ્મનથી બચાવવા માટે પોતાના ઘરે રોકી રાખવા માંગે છે. વિજય ત્યાંથી ન જાય તે માટે શેરખાન પોતાનો નકલી જન્મદિવસ ઉજવવાનું નાટક કરે છે અને આ ગીત ગાઈને ધમાકેદાર ડાન્સ કરે છે. દોસ્તો, આ ગીતને પ્રખ્યાત ગાયક મન્નાડેએ પોતાના અવાજથી અમર બનાવી દીધું હતું. સંગીતકાર બેલડી કલ્યાણજી આનંદજીએ આ ગીતને ખાસ અફઘાની પઠાણી ટ્યુન આપી હતી. સંગીતમાં અફઘાનિસ્તાનનું પરંપરાગત વાદ્ય રબાબ વગાડવામાં આવ્યું હતું, જે હૈદરાબાદના સંગીતકાર મોહમ્મદ યાસીન ખાને વગાડ્યું હતું. ગીતના હૃદયસ્પર્શી શબ્દો ગુલશન બાવરાએ લખ્યા હતા. શરૂઆતમાં જ્યારે મન્નાડેને ખબર પડી કે આ ગીત પ્રાણ ઉપર ફિલ્માવાનું છે ત્યારે મન્નાડે થોડા ખચકાતા હતા કે એક વિલન દોસ્તીના આવા પવિત્ર ગીતને ન્યાય આપી શકશે. પરંતુ જ્યારે ગીત શૂટ થઈ ગયું અને મન્નાડેએ પડદા પર પ્રાણ સાહેબનો અદભુત ડાન્સ અને પઠાણી અંદાજ જોયો ત્યારે તેઓ એટલા પ્રભાવિત થયા કે તેમણે સામેથી પ્રાણ સાહેબ પાસે જઈને પોતાના સંદેહ માટે માફી માંગી હતી. જ્યારે આ ગીત રિલીઝ થયું ત્યારે તે જમાનાના પ્રખ્યાત રેડિયો શો બિનાકા ગીતમાલામાં 1973ના વર્ષનું નંબર 1 ગીત બન્યું હતું. પ્રાણ સાહેબના કરિયરનો સૌથી આઇકોનિક અને યાદગાર ડાન્સ પરફોર્મન્સ સાબિત થયો હતો. તો આવો સાંભળીએ મન્નાડેના સ્વરમાં આ સુપરહિટ ગીત.

તો દોસ્તો, આજે આપણે વાત કરીએ એક એવી ફિલ્મની જેણે ભારતીય સિનેમાનો ઇતિહાસ હંમેશા માટે બદલી નાખ્યો. આજે 50 વર્ષ પછી પણ જંજીર કેમ જોવી જોઈએ, તો એના 3 મોટા કારણો છે. પહેલું કારણ, આ એ ફિલ્મ છે જેણે બોલીવુડને એના સૌથી મોટા સુપરસ્ટાર, મિલેનિયમ સ્ટાર અમિતાભ બચ્ચન આપ્યા અને દેશને મળ્યો એનો પહેલો એંગ્રી યંગ મેન. બીજું કારણ, સલીમ જાવેદની એ વાર્તા જે આજે પણ એટલી જ પાવરફુલ અને ટાઈમલેસ લાગે છે. અને ત્રીજું કારણ, શેરખાન અને વિજયની એ દોસ્તી જે શીખવે છે કે વફાદારી શું હોય છે. જો તમે સિનેમાના સાચા શોખીન હો તો જંજીર માત્ર એક ફિલ્મ નથી, પણ બોલીવુડનું એક પાઠ્યપુસ્તક છે જે દરેક સિનેમા પ્રેમીએ એકવાર તો જોવું જ જોઈએ. તો આપના દોસ્ત સમીર પંચોલીને રજા આપશો? આવતા સપ્તાહે આ જ દિવસે આ જ સમયે ફરી મળીશું એક નવી ફિલ્મની અવનવી વાતો સાથે, આ જ કાર્યક્રમમાં જેનું નામ છે વાત એક ફિલ્મની.

0: વાત એક ફિલ્મની.
1: શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા હતા કાર્યક્રમ વાત એક ફિલ્મની. પ્રસ્તુત કરતા હતા સમીર પંચોલી. પ્રસારણ વિવિધ ભારતીના વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

હવે સાંભળીએ લાવારસ ફિલ્મનું ગીત આશા ભોસલેના સ્વરમાં, અંજાનની ગીત રચના કલ્યાણજી આનંદજીનું સંગીત.

લાવારીસ ફિલ્મના ગીત સાથે કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. શ્રોતા મિત્રો, આપે ટ્યુન કર્યું છે વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર. વિવિધ ભારતીના વડોદરા કેન્દ્ર પર ફિલ્મી ગીતોની સફર માણીએ ફિલ્મ સંગીતમાં. શ્રોતા મિત્રો, આજે છે કેટ એટલે કે બ્યુટીફુલ એક્ટ્રેસ કેટરીના કેફનો જન્મદિવસ. તો એમને જન્મદિવસની ખૂબ સારી શુભકામનાઓ સાથે શરૂઆત કરીએ એમની પર ફિલ્મ આવેલા કેટલાક ગીતો સાથે.

અજબ પ્રેમ કી ગઝબ કહાની આ ફિલ્મનું ગીત સાંભળીએ આતિફ અસલમ અને આલિશા ચિનોયના સ્વરમાં. ગીતકાર આશિષ પંડિત, પ્રીતમનું સંગીત.

0: એન્જિનિયરિંગમાં પાકું કરિયર બનાવવું છે તો ડિપ્લોમા બીઈ કે D2D માટે બેસ્ટ ઓપ્શન છે. KJ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સાવલી.
1: KJIT સાવલી આપે છે 100% જોબ પ્લેસમેન્ટની ગેરંટી.
0: વિઝિટ અવર વેબસાઇટ kjit.org ટુડે.
2: શ્રોતા મિત્રો, અભિનેત્રી કેટરીના કેફના જન્મદિવસ નિમિત્તે આપ સાંભળી રહ્યા છો તેમની પર ફિલ્માવેલા કેટલાક ફિલ્મી ગીતો. હવે સાંભળીએ જબ તક હૈ જાન ફિલ્મનું ગીત હર્ષદીપ કૌરના સ્વરમાં, ગુલઝારની ગીત રચના એ આર રહેમાનનું સંગીત.

શ્રોતા મિત્રો, કાર્યક્રમના અંતમાં સાંભળે નમસ્તે લંડન ફિલ્મનું ગીત રાહત ફતે અલી ખાન તથા કૃષ્ણના સ્વરમાં, જાવેદ અખ્તરની ગીત રચના, હિમેશ રેશમિયાનું સંગીત.

આપે ટ્યુન કર્યું છે વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર. પ્રસ્તુત છે કાર્યક્રમ નગમે હમારી પસંદ કે. નીલાચલ નિવાસાય નિત્યય પરમાત્મને બલભદ્ર સુભદ્રાભ્યામ જગન્નાથાય તે નમઃ, એટલે કે નીલ પર્વત પર નિવાસ કરનારા નિત્ય પરમાત્મા બલભદ્ર એટલે કે બલરામ અને સુભદ્રા સાથે રહેલા જગન્નાથ ભગવાન શ્રી કૃષ્ણને હું નમસ્કાર કરું છું. શ્રોતા મિત્રો, આજે છે તારીખ 16 જુલાઈ 2026, અષાઢ સુદ બીજનો દિવસ. આજે ભગવાન જગન્નાથજીની રથયાત્રા પરંપરાગત રીતે નીકળશે. ભગવાન જગન્નાથ ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે નગરજરિયાએ નીકળશે અને નગરજનોને આશીર્વાદ આપશે. ત્યારે આજે 45મી ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા વિશે વધુ વાતો કરીશું. પહેલા સાંભળીએ સૌદાગર ફિલ્મનું ગીત લતા મંગેશકર તથા મોહમ્મદ અઝીઝના સ્વરમાં, આનંદ બક્ષીની ગીતરચના લક્ષ્મીકાંત પ્યારેલાલનું સંગીત.

0: સારા ગણદેવીકર જ્વેલર્સ, સુકનનું સોનું તો સારા ગણદેવીકરનું જ, સારાનું સોનું સુખ શાંતિ અને સમૃદ્ધિનું સોનું, સારા ગણદેવીકર જ્વેલર્સ, દાંડિયા બજાર અને વાઘોડિયા રોડ, વડોદરા.
1: જરૂર સુનિયે શામ 4 બજે પિટારા. ઇસ કાર્યક્રમ કે પ્રાયોજક હૈ AISSMS પુણે, અ પ્રીમિયર હેરિટેજ ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યુટ્સ.
0: શ્રોતા મિત્રો, ઇસ્કોન દ્વારા દર વર્ષે ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે. જે મુજબ આજે બપોરે 2:30 વાગ્યે રથયાત્રા વડોદરા રેલવે સ્ટેશનથી શરૂ થશે. કાલા ઘોડા અને સંતરામથી પસાર થઈ અંતે બગીખાના ખાતે તેનું સમાપન થશે. આ રથયાત્રામાં ભાવિક ભક્તો શ્રદ્ધાભેર જોડાઈ રથને ખેંચશે. કહેવાય છે કે ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને સુભદ્રાજી બિરાજમાન રથને જે ભક્ત ખેંચે છે તેને સંસારના ચક્રમાંથી મુક્તિ મળે છે. સાંભળે કિસ્ના ફિલ્મનું ગીત સુખવિંદર તથા ઇસ્માઇલ દરબાર અને આયેશાના સ્વરમાં.

0: KGIT સાવલી ધોરણ 10 પછી ડિપ્લોમા એન્જિનિયરિંગ અભ્યાસ માટેનો શ્રેષ્ઠ વિકલ્પ KGI ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સાવલી.
1: સેહત આપકી સુરક્ષા હમારી. અબ નહીં રહેગી મચ્છરો સે પરેશાની, ક્યુંકી એક મચ્છર ઇન્સાન કો સોને નહીં દેતા હૈ. નઈ ટેકનોલોજી કી મચ્છર જાલી કે લિયે સંપર્ક કરે 45 વર્ષ સે આપકી સેવા મે ઉપસ્થિત આર કે બ્લાઇન્ડ્સ દાંડિયા બજાર 9825027525. સેહત આપકી સુરક્ષા હમારી, યે હૈ આર કે બ્લાઇન્ડ્સ કી જિમ્મેદારી.
0: જય રણછોડ માખણ ચોર ના જય ઘોષ સાથે નીકળનારી રથયાત્રા વિશે કેટલીક કથાઓ પણ પ્રચલિત છે. એક કથા મુજબ સુભદ્રાજીની દ્વારકા જવાની ઈચ્છા પૂરી કરવા માટે શ્રી કૃષ્ણ અને ભાઈ બલરામે અલગ અલગ રથમાં બેસીને સાથે પ્રયાણ કર્યું હતું, ત્યારે આ રથયાત્રા દર વર્ષે પુરીમાં સુભદ્રાની શહેરમાં આવેલી મુલાકાતની યાદમાં યોજાય છે. તો ચલો સાંભળીએ વધુ એક ગીત ફિલ્મ ચાંદ કા ટુકડાથી લતા મંગેશકર તથા સાથીઓનો સ્વર ગીતકાર મહેશ કિશોર.

0: વડનેરકર જ્વેલર્સ વડોદરામાં સૌભાગ્યના દાગીના તો ફક્ત વડનેરકર જ્વેલર્સના જ. વડનેરકર જ્વેલર્સ, બ્રહ્મપુરી, દાંડિયા બજાર, વડોદરા.
1: બ્રો, લગ્નની શોપિંગ થઈ?
2: હા, વરસાદમાં.
1: યસ, અને એ પણ પૂજા પ્લસ સાથે. ડિઝાઇનર અને સ્પેશિયલ વેડિંગ કલેક્શન પર છે અપ ટુ 50% ઓફ. વિઝિટ પૂજા પ્લસ, નવરન સિનેમા રોડ, રાવપુરા, વડોદરા.
0: શ્રોતા મિત્રો, બીજી એક કથા અનુસાર એકવાર રાધારાણી શ્રીકૃષ્ણને મળવા કુરુક્ષેત્ર પહોંચ્યા અને ત્યાં તેમણે શ્રીકૃષ્ણને વૃંદાવન આવવા વિનંતી કરી. રાધારાણીની વિનંતીને સ્વીકારીને એક દિવસ જ્યારે શ્રીકૃષ્ણ તેમના ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે વૃંદાવન પહોંચ્યા ત્યારે રાધારાણી, ગોપીઓ અને વૃંદાવનના લોકો એટલા ખુશ થયા કે તેઓએ ત્રણેયને રથમાં બેસાડીને પોતાના હાથથી રથને ખેંચ્યા. આ ઉપરાંત વૃંદાવનના લોકોએ તેઓને વિશ્વના તાત કહ્યા, એટલે કે જગન્નાથ, જગન્નાથ. પછી આ પરંપરા માત્ર વૃંદાવનમાં જ નહીં પણ જગન્નાથપુરીમાં પણ શરૂ થઈ. તો ચલો હવે વધુ સાંભળીએ ગીત ફિલ્મ લગાનથી. આશા ભોસલેનો સ્વર, જાવેદ અખ્તરની ગીત રચના, એ આર રહેમાનનું સંગીત.

આકાશવાણી સમાચાર ચૈતાલી જોશી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન ટેક સિમ્પોઝિયમને સંબોધતા સંરક્ષણ મંત્રીએ કહ્યું, આજે નિર્માણ પામેલી માળખાગત સુવિધાઓ ભવિષ્ય માટેની દેશની સભ્યતાને પ્રતિબિંબિત કરે છે. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે આર્થિક પડકારોનો સામનો કરવા બિમ્સ્ટેક સભ્ય દેશ વચ્ચે ગાઢ સહયોગની જરૂરિયાત પર ભાર મૂક્યો. દિલ્હી વડી અદાલતે ઉપવાસ પર ઉતરેલા સામાજિક કાર્યકર્તા સોનમ વાઘચૂકના આરોગ્ય પર દૈનિક ધોરણે દેખરેખ રાખવાનો તંત્રને નિર્દેશ આપ્યો. યાત્રાધામ જગન્નાથપુરી અને અમદાવાદમાં જગન્નાથની ભક્તોની ભારે ભીડ વચ્ચે રથયાત્રા. હોર્મુઝ સામુદ્રધુની પર ઈરાનની પકડ, નબળી પાડવા અમેરિકાના હુમલાઓ, ઈરાનનો વળતો જવાબ. અને ભારતીય ખેલાડી પીવી સિંધુ જાપાન ઓપન સુપર 750 બેડમિન્ટન ટુર્નામેન્ટની ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યા. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે ભારપૂર્વક જણાવ્યું છે કે અદ્યતન માળખાગત સુવિધા હંમેશા વિકસિત સભ્યતાની ઓળખ રહી છે. નવી દિલ્હીમાં બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન ટેક સિમ્પોઝિયમને સંબોધતા શ્રી સિંહે કહ્યું કે આજે નિર્માણ પામેલી માળખાગત સુવિધાઓ ભવિષ્ય માટેની દેશની સભ્યતાને વ્યાખ્યાયિત કરશે. સંરક્ષણ મંત્રીએ કહ્યું કે રોહતાંગમાં અટલ ટનલ, ઉર્મિલાંગમાં ખાતે વિશ્વનો સૌથી ઊંચો મોટરેબલ રોડ અને લગભગ 13,000 ફૂટની ઊંચાઈ પર બનેલા સેલા ટનલ જેવા સીમાચિહ્નરૂપ પ્રોજેક્ટ્સ બીઆરઓની ક્ષમતાના જીવંત પુરાવા છે. આ સિદ્ધિઓને એન્જિનિયરિંગ ચમત્કાર ગણાવતા મંત્રીએ ભારપૂર્વક જણાવ્યું કે કર્મચારીઓના સમર્પણ અને સખત મહેનતની સાથે ટેકનોલોજીનો સતત ઉપયોગ પણ એટલો જ મહત્વપૂર્ણ છે. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે વૈશ્વિક પુરવઠા શૃંખલાઓમાં વિક્ષેપો સહિત આર્થિક પડકારોનો સામનો કરવા માટે બિમ્સ્ટેક સભ્ય દેશો વચ્ચે ગાઢ સહયોગની જરૂરિયાત પર ભાર મૂક્યો છે. આજે નવી દિલ્હીમાં બિમ્સ્ટેક રાષ્ટ્રીય સુરક્ષા વડાઓની 5મી બેઠકમાં બોલતા શ્રી ડોભાલે કહ્યું કે વૈશ્વિક પુરવઠા શૃંખલાઓમાં વિક્ષેપોના કારણે તમામ દેશો માટે આર્થિક મુશ્કેલીઓ વધી રહી છે. તેમણે કહ્યું કે બિમ્સ્ટેક સભ્ય દેશોએ સહયોગ, નિર્ણાયક પગલાં લેવાની અને ઉકેલો શોધવાની તાત્કાલિક જરૂર છે. ડોભાલે બિમ્સ્ટેકને લગભગ 5 ટ્રિલિયન યુએસ ડોલરના સંયુક્ત જીડીપી સાથે હિંદ મહાસાગરના સૌથી મહત્વપૂર્ણ અને ગતિશીલ પ્રદેશોને એકસાથે લાવવા પર ભાર મૂક્યો. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે બેલ્જિયમના બ્રસેલ્સમાં ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી, કોન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી, એસોચેમ અને અન્ય પ્રાદેશિક સંગઠનોના સભ્યો ધરાવતા ભારતીય વ્યાપાર પ્રતિનિધિમંડળ સાથે વાતચીત કરી. શ્રી ગોયલે સોશિયલ મીડિયા સંદેશમાં જણાવ્યું કે તેમણે ભારત યુરોપીયન યુનિયન મુક્ત વેપાર કરાર ભારતીય ઉદ્યોગ માટે વાસ્તવિક દરવાજા કેવી રીતે ખોલી શકે છે અને ભારતીય વ્યવસાયો, એમએસએમઈ અને લોકો માટે મૂર્ત પરિણામો કેવી રીતે આપી શકે છે તે અંગે ચર્ચા કરી હતી. ભગવાન જગન્નાથ, ભગવાન બલભદ્ર, દેવી સુભદ્રાની રથયાત્રા આજથી ઓડિશાના પુરીમાં આરંભ થઈ રહ્યો છે. ભગવાનના રથમાં આરૂઢ થઈને ભક્તોને દર્શન આપશે. થોડી જ વારમાં પુરીના ગજપતિ મહારાજ પહિંદ વિધિ કરી રથયાત્રાને પ્રસ્થાન કરાવશે. અષાઢી બીજના પાવન પર્વ ઉપર ગુજરાતમાં અમદાવાદ સહિત વિવિધ શહેરોમાં ભગવાન જગન્નાથની રથયાત્રા યોજાઈ રહી છે. ગુજરાતના સૌથી વિશાળ ગણાતી એવી અમદાવાદની રથયાત્રા નિજ મંદિરથી નીકળીને તેના પરંપરાગત રૂટ પર ભ્રમણ કરી રહી છે. આજે મળસ્કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મંગળા આરતી કરી હતી, જ્યારે સવારે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પહિંદ વિધિ કરીને રથયાત્રા પ્રસ્થાન કરાવ્યું હતું. સલામતીની અભેદ વ્યવસ્થા અને ટેકનોલોજીના ઉપયોગ સાથે આ રથયાત્રા સરસપુર તરફ પ્રયાણ કરી રહી છે. શહેરના માર્ગો ઉપર હજારોની સંખ્યામાં ભક્તજનો ઉમટ્યા છે અને જય જગન્નાથના જયઘોષ સાથે ભગવાનના દર્શન કરી રહ્યા છે. બપોર બાદ આ રથયાત્રા નિજ મંદિર તરફ પ્રયાણ કરીને રાત્રે પરત ફરશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નાગરિકોને જગન્નાથજી રથયાત્રાની શુભેચ્છાઓ પાઠવી. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં રાષ્ટ્રપતિએ કહ્યું કે રથયાત્રા દરમિયાન ભગવાન અને ભક્તોનું પવિત્ર જોડાણ એક અપ્રિતમ અને ઊંડી ભાવનાત્મક ક્ષણ છે. રાષ્ટ્રપતિએ મહાપ્રભુ જગન્નાથના આશીર્વાદથી દેશવાસીઓ સુખ, શાંતિ અને સમૃદ્ધિથી ભરપૂર રહેવી તેવી કામના કરી. ઉપરાષ્ટ્રપતિએ કહ્યું કે પવિત્ર રથયાત્રા શ્રદ્ધા, ભક્તિ, સમાનતા અને સામૂહિક સંવાદિતાના મૂલ્યોને પ્રતિબિંબિત કરે છે, જે તમામ ભેદભાવોથી પર લોકોને એક કરે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રથયાત્રાને ભારતના કાલાતીત આધ્યાત્મિક અને સાંસ્કૃતિક વારસાની તેજસ્વી અભિવ્યક્તિ ગણાવી. તેમણે કહ્યું કે રથયાત્રા સાથે સંકળાયેલી પરંપરાઓ ભારત અને વિશ્વભરની પેઢીઓને પ્રેરણા આપી છે અને નમ્રતા, સામૂહિક ભાગીદારી અને નિસ્વાર્થ સેવાના મૂલ્યોને મૂર્તિમંત કર્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે હરિયાણાના જિંદ રેલવે સ્ટેશન પર દેશની પ્રથમ હાઇડ્રોજન સંચાલિત ટ્રેનને લીલી ઝંડી આપશે. આ ટ્રેન જિંદ અને સોનીપત વચ્ચે દોડશે અને હાઇડ્રોજન ફ્યુઅલ સેલ ટેકનોલોજી દ્વારા સંચાલિત છે, જે ટ્રેનને પાવર આપવા માટે હાઇડ્રોજનને વીજળીમાં

0: રૂપાંતરિત કરે છે. આ પ્રક્રિયા ફક્ત પાણીની વરાળને બાય પ્રોડક્ટ તરીકે ઉત્પન્ન કરે છે, જેના પરિણામે કામગીરી દરમિયાન શૂન્ય કાર્બન ઉત્સર્જન થાય છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડરસ્કોર એબીએડીને ફોલો કરશો. દિલ્હી હાઇકોર્ટે આજે અધિકારીઓને ઉપવાસ પર ઉતરેલા સામાજિક કાર્યકર્તા સોનમ વાંગચુકના આરોગ્ય પર દૈનિક ધોરણે દેખરેખ રાખવાનો નિર્દેશ આપ્યો છે અને ભાર મૂક્યો છે કે જીવન કિંમતી છે. શ્રી વાંગચુક નવી દિલ્હીના જંતર મંતર ખાતે અનિશ્ચિત સમય માટે ઉપવાસ પર છે. મુખ્ય ન્યાયાધીશ ડીકે ઉપાધ્યાય અને ન્યાયાધીશ તેજસ કારિયાની બેન્ચે ભારપૂર્વક જણાવ્યું હતું કે શ્રી વાંગચુકની સ્થિતિની સરકારી ડોક્ટરો દ્વારા નિયમિત તપાસ થવી જોઈએ. કેન્દ્ર તેમજ દિલ્હી સરકાર વતી હાજર રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ રજૂઆત કરી હતી કે દરેક વ્યક્તિનું જીવન કિંમતી છે અને વાંગચુકની નિયમિત તબીબી તપાસ કરવામાં કોઈ વાંધો નથી. પ્રવર્તન નિર્દેશાલયે આજે કથિત આતંકવાદી ભંડોળ અને ગેરકાયદેસર ઘૂસણખોરી નેટવર્કના સંબંધમાં 13 જગ્યાઓ પર દરોડા પાડ્યા હતા. આ કેસ ઉત્તર પ્રદેશ આતંકવાદ વિરોધી ટુકડી દ્વારા નોંધાયેલી એફઆઈઆર સાથે સંબંધિત છે. તેમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે એક સંગઠિત ગેંગે રોહિંગ્યા અને બાંગ્લાદેશી નાગરિકોને ભારતમાં ગેરકાયદેસર ઘૂસણખોરીમાં મદદ કરી નકલી ભારતીય ઓળખકાર્ડ મેળવ્યા અને દેશના વિવિધ ભાગોમાં તેના પુનર્વસનને સરળ બનાવ્યું. તપાસમાં અનેક ચેરિટેબલ ટ્રસ્ટ અને સંસ્થાઓ સાથે સંકળાયેલા એક વિશાળ નાણાકીય નેટવર્કનો પર્દાફાશ થયો છે. આ સંસ્થા પર આરોપ છે કે તેઓ એક મોટી રકમના વિદેશી દાન મેળવ્યા હતા અને તેમને બહુવિધ બેંક ખાતાઓ અને મધ્યસ્થીઓ દ્વારા ગેરકાયદેસર પ્રવૃત્તિમાં ફસાવ્યા હતા. અમેરિકાએ હોર્મુઝ સ્ટ્રેટમાંથી જહાજોના માર્ગને સુરક્ષિત રાખવા ઈરાન પર નવા હુમલાઓ શરૂ કર્યા છે. અમેરિકન સેનાએ કહ્યું કે તેણે ગઈકાલે ઈરાન પર બીજો મોટો હુમલો કર્યો છે, જેનો ઉદ્દેશ્ય હોર્મુઝ સ્ટ્રેટમાં જહાજોને નિશાન બનાવવાની ઈરાનની ક્ષમતાનો અંત કરવાનો હતો. સાંભળી અમારા સંવાદદાતા મુકેશકુમારનો અહેવાલ.
1: एक जोरदार धमाके के बाद तेहरान में वायु रक्षा प्रणालियों को प्रभावी कर दिया गया है. ईरान ने दावा किया कि उसने बहरीन और कुवैत समेत इस इलाके में अमरीकी सैन्य ठिकानों पर हमले किए हैं. अमरीकी सेना ने कहा कि उसने ईरान के लिए आर्थिक रूप से बेहद अहम खार्ग द्वीप की ओर जा रहे एक खाली टैंकर को रोक दिया है. ईरान के विदेश मंत्रालय के प्रवक्ता ने कहा कि उनकी अमरीका के साथ बातचीत की कोई योजना नहीं है.
0: સરકારે દ્વિસાપ્તાહિક સમીક્ષા બાદ પેટ્રોલ, ડીઝલ અને એવિએશન ટર્બાઇન ફ્યુઅલ એટીએફની નિકાસ પરની ખાસ વધારાની કસ્ટમ ડ્યુટીમાં સુધારો કર્યો છે. સુધારેલા દળો હેઠળ ડીઝલ પરની નિકાસ ડ્યુટી વધારીને 15.50 પ્રતિ રૂપિયા પ્રતિ લીટર, જ્યારે એટીએફ નિકાસ પરનો ટેક્સ વધારીને 14.50 રૂપિયા પ્રતિ લીટર કરાયો છે. બીજી તરફ પેટ્રોલ પરની નિકાસ ડ્યુટી ઘટાડી 2.50 પ્રતિ લીટર કરાયો છે. સુધારેલા દરો આજથી અમલમાં આવ્યા છે. જોકે સ્થાનિક વપરાશ માટે વપરાતા પેટ્રોલ અને ડીઝલ પર હાલની નિકાસની ડ્યુટી યથાવત છે. આજે બપોરના સત્રમાં બેન્ચમાર્ક સ્થાનિક ઇક્વિટી સૂચક આંકો વધારાના સાથે ટ્રેડ થઈ રહ્યા હતા. છેલ્લા અહેવાલો આવ્યા ત્યારે બપોરના સત્રમાં સેન્સેક્સ 286 પોઈન્ટ, જ્યારે નિફ્ટી 75 પોઈન્ટ વધીને કારોબારી કરી રહ્યા હતા. કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, કેમિકલ્સ અને આઈટી શેરોમાં સૌથી વધુ લેવાલી જોવા મળી હતી. છેલ્લા અહેવાલ મળ્યા ત્યારે સેન્સેક્સમાં 200થી વધુ અને નિફ્ટીમાં 50 અંકનો વધારો જોવા મળ્યો હતો. ભારતીય ખેલાડી પીવી સિંધુ જાપાન ઓપન સુપર 750 બેડમિન્ટન ટુર્નામેન્ટની ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યા છે. સિંધુએ વિશ્વની પાંચમી નામાંકિત ચીનની હાન યુનને સીધા સેટમાં માત્ર 35 મિનિટમાં 21-16 21-14 હરાવી શાનદાર વિજય મેળવ્યો. બીજી તરફ તનિષા ક્રાસ્ટો અને ધ્રુવ કપિલાની મિક્સ ડબલ્સની જોડીને પ્રી ક્વાર્ટર ફાઇનલમાં હારનો સામનો કરવો પડ્યો. ફેંગ યાન ઝે અને હુઆંગ ડોંગની ચીની જોડીએ તનિષા અને ધ્રુવની જોડીને 22-20 21-17 હરાવી હતી. ક્રિકેટમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની ત્રણ મેચની શ્રેણીની બીજી એક દિવસીય આંતરરાષ્ટ્રીય મેચ આજે કાર્ડિફના સોફિયા ગાર્ડન્સ ખાતે રમાશે. આ મેચ ભારતીય સમય મુજબ સાંજે 5:30 વાગે શરૂ થશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન ટેક સિમ્પોઝિયમને સંબોધતા સંરક્ષણ મંત્રીએ કહ્યું કે આજે નિર્માણ પામેલી માળખાગત સુવિધાઓ ભવિષ્ય માટે દેશની સભ્યતાને પ્રતિબિંબિત કરે છે. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે આર્થિક પડકારોનો સામનો કરવા બિમ્સટેક સભ્ય દેશ વચ્ચે ગાઢ સહયોગની જરૂરિયાત પર ભાર મૂક્યો. દિલ્હી વડી અદાલતે ઉપવાસ પર ઉતરેલા સામાજિક કાર્યકર્તા સોનમ વાંગચુકના આરોગ્ય પર દૈનિક ધોરણે દેખરેખ રાખવાનો તંત્રને નિર્દેશ આપ્યો. યાત્રાધામ જગન્નાથપુરી અને અમદાવાદમાં ભગવાન જગન્નાથની ભક્તોની ભીડ વચ્ચે રથયાત્રા અને ભારતીય ખેલાડી પીવી સિંધુ જાપાન ઓપન સુપર 750 બેડમિન્ટન ટુર્નામેન્ટની ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યા. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

0: વિધિ એટલે કે સોનાની સાવરણીથી રથના માર્ગની સફાઈ કરી તેમજ રથને દોરડા વડે ખેંચીને રથયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું. મંદિરોમાં પત્રકારોની સાથેની વાતચીતમાં મુખ્યમંત્રીએ દરેક નાગરિકની સુખ શાંતિ માટે ભગવાનને પ્રાર્થના કરી હોવાનું જણાવ્યું. આ સાથે તેમણે અષાઢી બીજ નિમિત્તે કચ્છી માંડુઓને નવા વર્ષની શુભેચ્છાઓ પણ પાઠવી છે.
1: આજે કચ્છી ભાઈઓ બહેનોનું પણ નવું વર્ષ છે. આ નવા વર્ષ નિમિત્તે કચ્છી ભાઈઓ બહેનો દેશ વિદેશમાં રહેતા દરેક જન માટે આ નવું વર્ષ ખૂબ શુભ નીકળે, શુભ રીતે આગળ વધી શકે, સુખ શાંતિ સમૃદ્ધિ એમના જીવન પણ વધે, દરેક કચ્છી ભાઈઓ બહેનોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
0: જય જગન્નાથ, જય રણછોડ, માખણચોર સહિતના નાદ સાથે અને લોખંડી પોલીસ બંદોબસ્ત વચ્ચે હાલ શાંતિપૂર્ણ માહોલમાં રથયાત્રા ચાલી રહી છે. વહેલી સવારથી જગતના નાથની એક ઝલક જોવા માટે ભક્તોનું ઘોડાપુર શહેરમાં ઉમટ્યું છે. રથયાત્રાના અગ્રભાગે સુંદર રીતે શણગારાયેલા ગજરાજ રથયાત્રાનું નેતૃત્વ કરી રહ્યા છે. હાલ ભગવાનના મોસાળ સરસપુરમાં ભક્તો પ્રસાદરૂપી ભોજનનો લ્હાવો લઈ રહ્યા છે. ત્યારબાદ થોડા વિશ્રામ પછી ભક્તો સાથે ત્રણેય રથ સરસપુરથી પ્રસ્થાન કરશે. અગાઉ ભગવાનના ત્રણેય રથ અમદાવાદ મહાનગરપાલિકાની કચેરી પહોંચતા મેયર હિતેશ બારોટ અને મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની સહિતના મહાનુભાવોએ રથનું ભવ્ય સ્વાગત કરી દર્શન કર્યા હતા. રથયાત્રામાં વિવિધ કલાકારો દ્વારા દર્શાવાતા કરતબ પણ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. બીજી તરફ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમના નિવાસસ્થાનના સીએમ ડેશબોર્ડ પરથી અમદાવાદની રથયાત્રાનું રિયલ ટાઈમ મોનિટરિંગ કરી રહ્યા છે. તેમણે રથના લોકેશન પોલીસ દ્વારા કૃત્રિમ બુદ્ધિમત્તા એઆઈ અને ડ્રોન ટેકનોલોજીના ઉપયોગથી કરાતી રથયાત્રાની દેખરેખ અને સલામતી વ્યવસ્થાની માહિતી મેળવી. સમગ્ર રાજ્ય માટે આસ્થાના પ્રતિક સમાન આજની રથયાત્રાના આ અવસરે જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ અને સંતો મહંતો તેમજ ભાવિ ભક્તો મોટી સંખ્યામાં રથયાત્રામાં જોડાયા છે. અષાઢી બીજના કચ્છી નવા વર્ષની ધામધૂમપૂર્વક ઉજવણી થઈ રહી છે. કચ્છી માંડુઓએ એકબીજાને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી તેમનું વર્ષ સારું રહે તેવી પ્રાર્થના કરી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ કચ્છી માંડુઓને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી છે. રાજ્યના વિવિધ જિલ્લામાં આજે રથયાત્રા યોજાઈ રહી છે. કચ્છમાં માધાપર, ગાંધીધામ સહિતના સ્થળે યોજાયેલી રથયાત્રામાં મોટી સંખ્યામાં ભાવિકો જોડાયા. આ ઉપરાંત ભુજના હમીરસર તળાવમાં આજે સાંજે સાંસદ કચ્છ કાર્નિવલનું આયોજન કરાયું છે. ત્યારે મહેસાણામાં વડનગર, વિસનગર, કડી અને ગોજારીયા ખાતે બપોર બાદ પરંપરાગત રથયાત્રા યોજાશે. તેને લઈ ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે તેમજ લોખંડી પોલીસ બંદોબસ્ત તૈનાત કરાયો છે. અરવલ્લીના વિવિધ વિસ્તારોમાં યોજાનારી રથયાત્રાને લઈ 500થી વધુ પોલીસ કર્મચારીઓ તૈનાત કરાયા છે. અષાઢી બીજના પાવન અવસરે આજે કેટલાક જિલ્લામાં મેઘરાજાનું પુનઃ આગમન થયું છે. મોરબીમાં શહેર આસપાસના ગ્રામ્ય વિસ્તાર અને ટંકારા પંથકમાં વરસાદી ઝાપટા પડ્યા, જ્યારે તાપીમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે ઝરમરિયો વરસાદ થતાં ઠંડક પ્રસરી છે. ખેતીલાયક વરસાદ થાય તેવી ખેડૂતો આશા સેવી રહ્યા છે. આજે બપોરે 12 વાગ્યા સુધીમાં 46 તાલુકામાં વરસાદ થયાના અહેવાલ છે. સૌથી વધુ 2 ઇંચ જેટલો વરસાદ સુરતના કામરેજ અને માંગરોળ તાલુકામાં નોંધાયો. આ સાથે અત્યાર સુધી રાજ્યમાં 25% જેટલો વરસાદ થયો છે. દરમિયાન માછીમારોને પણ આવતીકાલથી 3 દિવસ દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બાંભણિયાએ ભાવનગરમાં રાજ્યના બીજા પ્રધાનમંત્રી દિવ્યાશા કેન્દ્રની મુલાકાત લીધી. દરમિયાન તેમણે ઉપલબ્ધ સેવાઓ અને સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું. આ કેન્દ્રનો હેતુ દિવ્યાંગજનો અને વરિષ્ઠ નાગરિકોને જરૂરી સહાયક ઉપકરણ સરળતાથી અને સ્થાનિક સ્તરે ઉપલબ્ધ કરાવવાનો છે. મહેસાણાના વિસનગરમાં ચાંદીપુરા વાયરસના લક્ષણ ધરાવતા 10 વર્ષનો બાળક સ્વસ્થ થતાં તેને રજા અપાઈ છે. લાછડી ગામનો આ બાળક 10 દિવસ સુધી વડનગર હોસ્પિટલમાં સારવાર હેઠળ હતો. જામનગરમાં શહેરમાં ગંદકી ફેલાવતા વ્યાવસાયિક એકમ, હોટલ અને લારી ધારકો સામે કડક કાર્યવાહી હાથ ધરાઈ છે. મહાનગરપાલિકા દ્વારા 800થી વધુ એકમને ન્યુસન્સ નોટિસ અપાઈ છે તેમજ તમામ ધંધાર્થીઓને ફરજિયાત કચરાપેટી રાખવા અને કચરા લેવા આવતા વાહનને જ આપવા કડક તાકીદ કરવામાં આવી. નિયમોનું પાલન ન કરનારા એકમને બંધ કરાવવા કે સીલ કરવા સુધીના આકરા પગલાં પણ મહાનગરપાલિકા દ્વારા લેવાશે તેવી ચીમકી અપાઈ છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. આ સમાચારનો જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.

ISGU અને અમારા એક્સ હેન્ડલ AIR ન્યૂઝ અંડરસ્કોર ABID ફોલો કરશો. આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ સાંજે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.

0: શ્રોતા મિત્રો, 93.9 મેગાહર્ટ્ઝ પર આપી ટ્યુન કર્યું છે વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર. શ્રોતા મિત્રો, સવારે 8:30 લોકપ્રિય હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ ચિત્રલોક, જેના પ્રાયોજક છે
1: KJ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી.
2: ડિપ્લોમા, બીઈ તથા D2D એન્જિનિયરિંગના અભ્યાસ માટેનો શ્રેષ્ઠ વિકલ્પ, જેમાં મળે છે 100% જોબ પ્લેસમેન્ટની ખાતરી.
1: KJIT સાવલી. અશોકાદ ગ્રેટ એક્સક્લુઝિવ એથનિક એન્ડ દુલ્હા કલેક્શન, વડોદરાનો આધુનિક શોરૂમ, નવરંગ સિનેમા રોડ, રાવપુરા, વડોદરા.
0: MK ફર્નિચર, 5 માળનો ભવ્ય શોરૂમ, પ્રતાપનગર બ્રિજ નીચે, વડોદરા.
3: સવારે 10 વાગે ફોન ઇન તથા અન્ય લોકપ્રિય કાર્યક્રમો, જેના પ્રાયોજક છે
1: આર્ક બ્લાઇન્ડ્સ, શિવાકૃતિ બિલ્ડિંગ, દાંડિયા બજાર, વડોદરા.
4: સેહત આપકી સુરક્ષા હમારી, અબ નહીં રહેગી મચ્છરો સે પરેશાની,
1: યે હે આરકે બ્લાઇન્ડ્સ કી જિમ્મેદારી.
5: સભી સુનને વાલો કો પ્રીતિ મિશ્રા કા નમસ્કાર. ઇસ કાર્યક્રમ મે આપ સભી કા સ્વાગત હે. કાર્યક્રમ કી શરૂઆત કર રહે હે રાંઝણા ફિલ્મ કે ગાને સે. સંગીત AR રહેમાન કા, બોલ ઇરશાદ કામિલ કે, આવાઝે હે શ્રેયા ઘોષાલ, મીનલ જૈન ઓર અન્વેષા કી.

0: अब सुनिए किशोर कुमार और लता मंगेशकर को फिल्म आपकी कसम में। रचनाकार हैं आनंद बख्शी, संगीतकार आरडी बर्मन।
1: हर रोज सुबह 7 बजे सुनिए कार्यक्रम भूले बिसरे गीत, जिसके प्रायोजक है वीको वज्रदंती। मजेदार नहीं असरदार, भारत का गम एक्सपर्ट।
2: શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર, કેજીઆઈટી સાવલી। ધોરણ 10 પછી ડિપ્લોમા એન્જિનિયરિંગ અભ્યાસ માટેનો શ્રેષ્ઠ વિકલ્પ કેજી ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સાવલી।

0: બ્રો, લગ્નની શોપિંગ થઈ?
1: હા, વરસાદમાં.
0: યસ, અને એ પણ પૂજા પ્લસ સાથે. ડિઝાઇનર અને સ્પેશિયલ વેડિંગ કલેક્શન પર છે અપ ટુ 50% ઓફ. વિઝિટ પૂજા પ્લસ, નવરન સિનેમા રોડ, રાવપુરા, વડોદરા.

0: તાલુકામાં વરસાદ, આગામી 23 તારીખ સુધી રાજ્યભરમાં સામાન્ય વરસાદની આગાહી. સમાચાર વિગતવાર. અમદાવાદમાં આજે ભગવાન જગન્નાથજીની ઐતિહાસિક 149મી રથયાત્રા યોજાઈ રહી છે. વહેલી સવારથી દૂર દૂરથી આવેલા ભક્તો ઉત્સાહભેર રથયાત્રામાં જોડાયા. રથયાત્રામાં ભક્તિ, એકતા અને ભાઈચારાનો અનોખો સંગમ જોવા મળ્યો. 30,000થી વધુ પોલીસ કર્મીઓના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં તમામ માર્ગ પરથી પસાર થઈ રહી છે.
1: અષાઢી બીજના પાવન અવસરે અમદાવાદમાં ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બળભદ્રજી સાથે નગરચર્યાએ નીકળ્યા છે. ઠેર ઠેર ભક્તો તેમની એક ઝલક જોવા માટે આતુર જોવા મળ્યા, તેમજ રથયાત્રા પર પુષ્પ વર્ષા પણ કરવામાં આવી. લોખંડી પોલીસ બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ માહોલમાં આ રથયાત્રા યોજાઈ રહી છે. અગાઉ બપોરે ભગવાનના મોસાળ સરસપુરમાં ભક્તોએ વિવિધ વાનગીઓનું પ્રસાદરૂપી ભોજન પણ લીધું હતું. ત્યાં થોડીવાર આરામ કર્યા બાદ ભગવાનના ત્રણેય રથનું પ્રસ્થાન કરાયું. સરસપુરમાં દવે પરિવાર દ્વારા ભગવાનનું મામેરું પણ ભરાયું હતું. વહેલી સવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સહપરિવાર જગન્નાથ મંદિરમાં મંગળા આરતીમાં સહભાગી થયા. ત્યારબાદ આકર્ષક શણગાર કરીને ભગવાન જગન્નાથજીને નંદીઘોષ, બહેન સુભદ્રાજીને દર્પદલન અને ભાઈ બળભદ્રજીને તાલધ્વજ નામના રથમાં બિરાજમાન કરાયા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સવારે પહિંદ વિધિ એટલે કે સોનાની સાવરણીથી રથયાત્રાના માર્ગની સફાઈ કરી રથયાત્રાનો વિધિવત પ્રારંભ કરાવ્યો હતો. ત્યારથી જ મંદિર સહિત રથયાત્રાના સમગ્ર માર્ગ પર મોટી સંખ્યામાં ભક્તો જોવા મળતા સમગ્ર અમદાવાદ જય જગન્નાથના જયઘોષથી ગુંજી ઉઠ્યું છે. પ્રવેશ અડિયેચા, આકાશવાણી સમાચાર, અમદાવાદ.
0: અમદાવાદની ઐતિહાસિક રથયાત્રામાં ગજરાજોએ સમગ્ર રથયાત્રાનું નેતૃત્વ કર્યું. ઠેર ઠેર ગજરાજોનું પણ ભવ્ય સ્વાગત કરાયું હતું. આજની રથયાત્રામાં વિવિધ આકર્ષણ પણ જોવા મળ્યા. આજે અષાઢી બીજના દિવસે રથયાત્રા દરમિયાન અમી છાંટણા પણ થયા.
2: રથયાત્રાના માર્ગ પર અખાડાના યુવાનોએ પરંપરાગત શૌર્ય અને સાહસિક કર્તબ રજૂ કર્યા, તેમજ ભજન મંડળીઓ, સામાજિક જાગૃતિ અને ધાર્મિક ઝાંખીઓ દર્શાવતા રંગબેરંગે ટેબ્લોએ આકર્ષણ જમાવ્યું. બીજી તરફ ઠેર ઠેર ભક્તોએ પુષ્પવર્ષા કરી. રંગીલા પોલીસ ચોકી પાસે મહંત દિલીપદાસજીનું મુસ્લિમ આગેવાનોએ સ્વાગત કર્યું હતું. દરમિયાન સફેદ કબૂતર પણ ઉડાવવામાં આવ્યા હતા. હવે ધીમે ધીમે ત્રણેય રથ નિજ મંદિર તરફ પ્રસ્થાન કરી રહ્યા છે. શિરાલી ચાવડા, પ્રાદેશિક સમાચાર વિભાગ, અમદાવાદ.
0: રાજ્યના વિવિધ જિલ્લામાં પણ આજે રથયાત્રા યોજાઈ. ભાવનગરમાં કૃષિ મંત્રી જીતુ વાઘાણી અને સંતો મહંતોની ઉપસ્થિતિમાં ભગવાન જગન્નાથજીની 41મી રથયાત્રાનું પ્રસ્થાન કરાયું. જય જગન્નાથ, હાથી ઘોડા પાલખી, જય કનૈયા લાલકીના નાદ સાથે શહેરના ભક્તોમાં અનોખો ઉમંગ જોવા મળ્યો. રથયાત્રામાં 3 ટન ચણાની પ્રસાદીનું પણ વિતરણ કરાયું.

0: દેશમાં ત્રીજા નંબરની અને ગુજરાતમાં બીજા નંબરની ભવ્ય રથયાત્રા આજે ભાવનગર શહેરમાં 18 કિલોમીટરના સમગ્ર રૂટ ઉપર કેસરીઓ લહેરાયો હતો. આ 41મી રથયાત્રા પહિંદ વિધિ બાદ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી અને સંતો મહંતોની ઉપસ્થિતિમાં રથને સવારે 8:30 કલાકે પ્રસ્થાન કરાયું હતું. આ રથયાત્રામાં અવનવા વિવિધ પ્લોટ, વિવિધ અખાડા, આકર્ષણ રંગોળી, ડીજે અને બેન્ડ સાથે પરંપરાગત રૂટ ઉપર નીકળી હતી. ભાવનગર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત કરવામાં આવ્યો હતો. આકાશવાણી સમાચાર, સુરેશ ત્રિવેદી, ભાવનગર.
1: જૂનાગઢમાં ગંધર્વવાડામાં જગન્નાથ મંદિર ખાતેથી યોજાયેલી 22મી રથયાત્રામાં મોટી સંખ્યામાં સાધુ સંતો અને ભક્તો જોડાયા. ઉપરાંત જૂનાગઢ નજીકના ભેંસાણના પરબધામ ખાતે અષાઢી બીજનો પરંપરાગત લોકમેળો યોજાયો. પોરબંદરમાં સમસ્ત ખારવા સમાજ દ્વારા યોજાયેલી ભવ્ય શોભાયાત્રામાં વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયા જોડાયા હતા. શોભાયાત્રા પૂર્ણ થયા બાદ મહાઆરતી કરી મહાપ્રસાદીનું વિતરણ કરાયું. બોટાદમાં ગિરનારી આશ્રમ ખાતેથી 29મી રથયાત્રા ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે શહેરના મુખ્ય માર્ગો પર શાંતિપૂર્ણ માહોલમાં નીકળી, તો ગઢડા ખાતેથી 33મી રથયાત્રામાં હરિભક્તો અને નગરજનો જોડાયા હતા. અલગ અલગ રોડ પર ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તેવી સુવિધા કરવામાં આવી હોવાનું બોટાદના નાયબ જિલ્લા પોલીસ અધિક્ષક મહર્ષિ રાવલે જણાવ્યું છે.
2: બોટાદ ટાઉન વિસ્તારમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા હાલમાં શાંતિપૂર્વક રીતે પસાર થઈ રહી છે, જેમાં પોલીસ બંદોબસ્ત પણ કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે તથા ટ્રાફિકના ડાયવર્ઝન માટે ખડે પગે છે. જેમાં જોઈએ તો કુલ 2 PI છે અને અન્ય 8 PSI કક્ષાના અધિકારીઓ છે. આ સિવાય 178નો અન્ય પોલીસ સ્ટાફ હોમગાર્ડ જીઆરડીના જવાનો સાથે પોતે ખડે પગે હાજર છે. નગરજનોને અપીલ છે પોલીસને સહયોગ આપે અને ભગવાન જગન્નાથજીની રથયાત્રાનો આનંદ માણે.
1: યાત્રાધામ શામળાજીમાં યોજાયેલી રથયાત્રામાં ભગવાન શામળિયાને ચાંદીના રથમાં બિરામાં કરાયા હતા. વલસાડમાં 31મી રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ હજારો ભક્તોએ રથની દોરી ખેંચી ધન્યતા અનુભવી હતી. બનાસકાંઠાના પાલનપુરમાં 14 કિલોમીટરના માર્ગ પર 55મી રથયાત્રા યોજાઈ હતી. ભરૂચમાં ઉડિયા સમાજના ભગવાન જગન્નાથ મંદિરેથી 20મી રથયાત્રા યોજાઈ, તો બીજી તરફ ઇસ્કોન મંદિર દ્વારા આયોજિત રથયાત્રા શીતલ સર્કલ ખાતેથી નીકળી હતી. અને ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ તે અંગે વધુમાં જણાવ્યું છે.
3: સમગ્ર દેશભરમાં અને ભરૂચમાં પણ ભગવાન જગન્નાથની યાત્રા ભક્તિમય વાતાવરણમાં, ઉત્સાહના વાતાવરણમાં નીકળી રહી છે. ભગવાન શ્રીકૃષ્ણ, ભાઈ બલરામ અને બેન સુભદ્રા એક સાથે વર્ષમાં એક વાર વર્ષોની પરંપરા સાથે આજે નગરચર્યાએ નીકળી રહ્યા છે. તમામ ભક્તો ઉપર ભગવાનના કાયમ અસીમ આશીર્વાદ વરસતા રહે એવી શુભકામનાઓ સાથે અમે બધા જ આજે આ ભગવાન જગન્નાથની રથયાત્રામાં જોડાયા છે.
1: કેન્દ્રશાસિત પ્રદેશ દમણથી દિલ્હી સુધીની પ્રથમ નિયમિત ઉડાન સેવાનો આજથી પ્રારંભ થયો. કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી કિંજરાપુ રામમોહન નાયડુએ નમો વિમાન મથક પરથી આ ઉડાનને લીલી ઝંડી આપી રવાના કરી. દિલ્હી અને દમણ વચ્ચે સીધી હવાઈ સેવા શરૂ થતાં પ્રદેશના પ્રવાસન, વેપાર અને રોકાણને નવી ગતિ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે. આ સેવાથી મુસાફરોનો પ્રવાસ સમય નોંધપાત્ર રીતે ઘટશે અને માર્ગ તથા રેલ મુસાફરી પરની નિર્ભરતા પણ ઓછી થશે. આ અંગે એક પ્રવાસીએ પ્રતિક્રિયા આપી છે.
4: દમણ મેં એરપોર્ટ શરૂ હુઆ બહુત ખુશી કી બાત હૈ. ઇન્ડસ્ટ્રીઝ ઓર ટુરિઝમ કે લીએ એક બહુત બડા એક મીલ કા પથ્થર સાબિત હોગા. હમ ઇન્ડસ્ટ્રી વાલો કો જો અભી સુરત સે ઓર બોમ્બે સે જાના પડતા થા, અબ હમે ઘર પે હી હમારે ફ્લાઇટ હૈ, તો હમ આયેંગે ભી યહાં પર ઓર જાયેંગે ભી યહાં સે, ઓર યહાં સે જિધર ભી જાયેગા ક્યુંકી આગે કનેક્ટિવિટી હૈ, તો યહાં સે જાને મેં બહુત જ્યાદા સહૂલિયત હોગી.
1: આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABIDને ફોલો કરશો. અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રાના માર્ગ પર તહેનાત એમ્બ્યુલન્સ અને આરોગ્ય ટુકડીએ 41 જેટલા ઇમરજન્સી કેસ સંભાળી સમયસર સારવાર અને લોકોને હોસ્પિટલ સુધી પહોંચાડવાની કામગીરી કરી હતી. કચ્છ જિલ્લામાં આજે 3 મિનિટમાં ભૂકંપના 2 અલગ અલગ આંચકાઓ અનુભવાયા. અમારા પ્રતિનિધિ હેમાંગ પટણી જણાવે છે કે બપોરે 2:20 વાગે આવેલા 3.6ની તીવ્રતાના ભૂકંપનું કેન્દ્રબિંદુ સરહદી ખાવડાથી 32 કિલોમીટર દૂર નોંધાયું છે. ખમીરવંતા કચ્છી લોકો આજે અષાઢી બીજના પાવન અવસરે કચ્છી નવા વર્ષની ઉજવણી કરી રહ્યા છે. સામાન્ય રીતે હિન્દુ નવું વર્ષ દિવાળી પછીના બીજા દિવસે ઉજવવામાં આવે છે, પરંતુ કચ્છી લોકો આજે શા માટે નવા વર્ષની ઉજવણી

0: કરે છે તેની વિશેષતા અંગે સાંભળીએ અમારા પ્રતિનિધિનો અહેવાલ.
1: અષાઢી બીજના દિવસે દેશ વિદેશમાં વસતા કચ્છી માંડવો કચ્છી નવા વર્ષની પારંપરિક ઉજવણી કરી રહ્યા છે. પ્રાચીન લોકવાયકા અનુસાર કચ્છના પ્રતાપી રાજા જામ લાખો ફૂલાણી જ્યારે લાંબી સફર બાદ અષાઢી બીજના દિવસે કચ્છ પરત ફર્યા ત્યારે ચારે તરફ હરિયાળી જોઈને તેમણે પ્રસન્નતા વ્યક્ત કરી આ દિવસને કચ્છી નવા વર્ષ તરીકે ઉજવણી કરવાનું ફરમાન કર્યું હતું. વળી આ દિવસે વરસાદ વરસવાના આગમનને શુભ સંકેત ગણવામાં આવે છે અને પ્રકૃતિના આ નવસર્જનને કચ્છી માંડવો નવા વર્ષ તરીકે આવકારે છે. સાંસ્કૃતિક અને ઐતિહાસિક મહત્વ ધરાવતા કચ્છી નવા વર્ષના દિવસે કચ્છમાં વિવિધ પ્રકારના આયોજનો કરવામાં આવતા હોય છે. હેમાંગ પટણી, આકાશવાણી સમાચાર.
0: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ કચ્છી નવા વર્ષની અષાઢી બીજ નિમિત્તે કચ્છી સમુદાયને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી છે. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી મોદીએ એક પરંપરાગત કચ્છી ગીતનો ઉલ્લેખ કરતા કહ્યું, સફળતા મેળવ્યા પછી જ્યાં પણ કચ્છી વસે છે ત્યાં દિન દિન કચ્છની ભાવના ગુંજે છે. અષાઢી બીજના દિવસે આજે રાજ્યના કેટલાક જિલ્લામાં વરસાદ થયાના અહેવાલ છે. સાંજે 6 વાગ્યા સુધીમાં રાજ્યના 92 તાલુકામાં વરસાદ નોંધાયો. સૌથી વધુ 2 ઇંચ જેટલો વરસાદ સુરતના કામરેજ, બારડોલી અને માંગરોળ તથા કચ્છના રાપર તાલુકામાં થયો છે. હવામાન વિભાગ દ્વારા આગામી 2-3 કલાકમાં ભારે વરસાદની આગાહીને લઈ કચ્છ, મોરબી, રાજકોટ અને સુરેન્દ્રનગરમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. પશ્ચિમ રેલવેના અમદાવાદ વિભાગ હેઠળ કટોસણ રોડ, રણુજ બ્રોડગેજ સિંગલ સેક્શન પર પેસેન્જર ટ્રેન સેવાઓના સંચાલન માટેની મંજૂરી મળી ગઈ છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. અમદાવાદમાં જય જગન્નાથના જયઘોષ સાથે ઉત્સાહભેર યોજાઈ 149મી રથયાત્રા. ગજરાજ, ભજન મંડળી અને કલાકારોએ આકર્ષણ જમાવ્યું. 30,000 પોલીસકર્મીઓના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ભક્તોએ શાંતિપૂર્ણ માહોલમાં જગતના નાથના દર્શન કર્યા. રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું ભવ્ય આયોજન. કેન્દ્રશાસિત પ્રદેશ દમણથી દિલ્હી સુધીની પ્રથમ નિયમિત ઉડાન સેવાનો આજથી પ્રારંભ. અને અષાઢી બીજના પાવન સરે કચ્છી માડુઓના નવા વર્ષની ભવ્ય ઉજવણી. આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ રાત્રિના 7:50 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
2: જરૂર સુનિયે પિટારા. ઇસ કાર્યક્રમ કે પ્રાયોજક હૈ AISSMS પુણે, અ પ્રીમિયમ હેરિટેજ ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યુટ્સ.
3: બ્રો, લગ્નની શોપિંગ થઈ?
4: હા, વરસાદમાં.
3: યસ, અને એ પણ પૂજા પ્લસ સાથે. ડિઝાઇનર અને સ્પેશિયલ વેડિંગ કલેક્શન પર છે up to 50% ઓફ. વિઝિટ પૂજા પ્લસ, નવરન સિનેમા રોડ, રાવપુરા, વડોદરા.
5: દોસ્તો, આપ સભી કા પુનઃ સ્વાગત પ્રોગ્રામ જયમાલા મેં.

શ્રોતા મિત્રો, આપે ટ્યુન કર્યું છે વિવિધ ભારતી વડોદરા 93.9 મેગાહર્ટ્ઝ પર. દોસ્તો, હવે સાંભળીએ સોહમના સ્વરમાં સઈદ કાદરીની ખૂબસૂરત રચના, મનમોહક સંગીત પ્રીતમ ચક્રવર્તીનું, ફિલ્મ લાઈફ ઇન અ મેટ્રો.

શ્રોતા મિત્રો, આપે સાંભળ્યું સોહમના સ્વરમાં લાઈફ ઇન અ મેટ્રો ફિલ્મનું આ ગીત. અત્યારે સાંજના 7:50 થવા આવી છે. થોડી જ ક્ષણોમાં સાંભળશો ગુજરાતીમાં રાષ્ટ્રીય

0: નમસ્કાર. આકાશવાણી સમાચાર, હિના મોદી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણે કહ્યું કે ભારતે આ વર્ષે 3,76,00,000 ટન અનાજ અને 3,77,00,000 ટન બાગાયતી પાકનું ઉત્પાદન કર્યું. ભારતે સામાજિક સુરક્ષા કવરેજમાં 1 અબજનો આંકડો પાર કર્યો. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે આર્થિક પડકારોનો સામનો કરવા માટે બિમ્સ્ટેક સભ્ય દેશો વચ્ચે સહયોગ પર ભાર મૂક્યો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે જિંદ અને સોનીપત વચ્ચે પ્રથમ હાઇડ્રોજન સંચાલિત ટ્રેનની શરૂઆત કરાવશે. ઓડિશાના શેરપુરીમાં વિશ્વ પ્રસિદ્ધ જગન્નાથ ભગવાનની રથયાત્રા ખૂબ જ ભક્તિભાવથી આગળ વધી રહી છે. અને પુરૂષોની ક્રિકેટમાં ભારત કાર્ડિફના સોફિયા ગાર્ડન્સ ખાતે 3 મેચોની શ્રેણીની બીજી એક દિવસીય મેચમાં યજમાન ઇંગ્લેન્ડ સામે 3 વિકેટે 157 રન કર્યા. કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે જણાવ્યું કે આબોહવા પરિવર્તન જેવા પડકારો છતાં ભારતે આ વર્ષે 3,76,00,000 ટન અનાજ અને 3,77,00,000 ટન બાગાયતી પાકોનું ઉત્પાદન કર્યું છે. નવી દિલ્હીમાં એક પત્રકાર પરિષદને સંબોધતા ચૌહાણે કહ્યું કે વૈજ્ઞાનિકો હવે ખેડૂતો સાથે કામ કરવા માટે સીધા ખેતરોમાં જઈ રહ્યા છે. તેમણે ઉમેર્યું કે ખેત બચાવો અભિયાન હેઠળ 1,600થી વધુ વૈજ્ઞાનિક ટીમોએ 728 જિલ્લાઓની મુલાકાત લીધી, ખાસ કરીને એવા જિલ્લાઓની જે અલનીનોની પ્રતિકૂળ અસર થવાની સંભાવના છે. તેઓએ લગભગ 1 કરોડ ખેડૂતોનો સંપર્ક કર્યો.
1: એક સાલ મેં 44 ફસલોં કી 386 નઈ કિસ્મે જિનમે સે 94 ક્લાઇમેટ રિઝિલિયન્ટ હૈ 29x45 હૈ યે વિકસિત કી હૈ બાગવાની કી 117 કિસ્મે હમને અલગ અલગ અલનીનો કે પ્રભાવ કે કારણ ઓર વૈસે ભી જો સંવેદનશીલ જિલ્લે उनके लिए आकस्मिक योजना बनाई है. आज मैं गर्व से कहता हूं आईसीएआर कृषि परिवर्तन का अग्रदूत बन चुका है.
0: ભારતે સામાજિક સુરક્ષા કવરેજમાં 1 અબજનો આંકડો પાર કરી લીધો છે. કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી ડોક્ટર મનસુખ માંડવીયાએ એક સોશિયલ મીડિયા સંદેશમાં જણાવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતનું સામાજિક સુરક્ષા કવરેજ 2026 સુધીમાં વધીને 68.4% થશે, જે 1 અબજથી વધુ નાગરિકોને સામાજિક સુરક્ષા માળખાના દાયરામાં લાવશે. 2015માં તે માત્ર 19% હતું. તેમણે કહ્યું કે આ મોદી સરકારની સબકા સાથ સબકા વિકાસ માટેની પ્રતિબદ્ધતા બદ્ધતાને પ્રતિબિંબિત કરે છે. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે વૈશ્વિક ભૂરાજકીય સંઘર્ષો વચ્ચે ઉભરતી સુરક્ષા અને આર્થિક પડકારોનો સામનો કરવા માટે બિમ્સ્ટેક સભ્ય દેશો વચ્ચે ગાઢ સહયોગની જરૂરિયાત પર ભાર મૂક્યો. આજે નવી દિલ્હીમાં 5મી બિમ્સ્ટેક રાષ્ટ્રીય સુરક્ષા વડાઓની બેઠકમાં બોલતા શ્રી ડોભાલે નોંધ્યું કે વૈશ્વિક પુરવઠા શૃંખલાઓમાં વિક્ષેપોને કારણે બધા દેશો આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. તેમણે જણાવ્યું કે બિમ્સ્ટેક સભ્ય દેશો માટે સહયોગ કરવો, પરસ્પર લાભ માટે નિર્ણાયક પગલાં લેવા અને પરસ્પર ચર્ચાઓ દ્વારા ઉકેલો શોધવા ખૂબ જ મહત્વપૂર્ણ.
2: બિમ્સ્ટેક્સ લોંગ સ્ટેન્ડિંગ ગોલ્સ.
3: ક્ષેત્રીય સુરક્ષા, સંપર્ક, નિર્માણ ક્ષેત્ર ઓર આર્થિક સુરક્ષા કો બઢાને મેં બિમ્સ્ટેક કે સામૂહિક પ્રયાસો કો આગે બઢાતે રહેના ચાહીએ. ભારત કે લિયે બિમ્સ્ટેક પડોસ પ્રથમ કે હમારે દૃષ્ટિકોણ ઓર મહાસાગર કે પ્રતિ હમારી પ્રતિબદ્ધતા કો દર્શાતા હૈ જો પૂરે ક્ષેત્ર મેં સુરક્ષા ઓર વિકાસ કે લિયે પ્રગતિ કા પ્રતીક હૈ.
2: હોલિસ્ટિક એડવાન્સમેન્ટ ફોર સિક્યુરિટી એન્ડ ગ્રોથ અક્રોસ રીજન.
0: ભારતમાં પર્યાવરણને અનુકૂળ અને ટકા

0: કાઉ રેલ મુસાફરીને પ્રોત્સાહન આપવા માટે આવતીકાલે પ્રથમ હાઇડ્રોજન સંચાલિત ટ્રેનની શરૂઆત થશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હરિયાણાના જિંદ રેલવે સ્ટેશન પર તેને લીલી ઝંડી આપશે. આ ટ્રેન જિંદ અને સોનીપત વચ્ચે દોડશે. આ ટ્રેન હાઇડ્રોજન ફ્યુઅલ સેલ ટેકનોલોજી દ્વારા સંચાલિત છે, જે હાઇડ્રોજનને વીજળીમાં રૂપાંતરિત કરે છે. સાંભળીએ એક અહેવાલ.
1: દેશની પ્રથમ હાઇડ્રોજન ટ્રેનની

0: દેશની પ્રથમ હાઇડ્રોજન ટ્રેનની શરૂઆત સાથે રેલવે હવે સ્વચ્છ અને પર્યાવરણને અનુકૂળ મુસાફરી તરફ એક નવી શરૂઆત કરી રહી છે. તે 3200 હોર્સ પાવર એન્જિનથી સજ્જ છે. તે વિશ્વની સૌથી શક્તિશાળી હાઇડ્રોજન ટ્રેનોમાંની એક છે. આ ટ્રેનમાં 10 કોચ છે, જે તેને વિશ્વની સૌથી લાંબી હાઇડ્રોજન સંચાલિત પેસેન્જર ટ્રેનોમાંની એક છે. જિંદ સોનીપત સેક્શન પર આ ટ્રેન 75 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડશે. ગ્રીન હાઇડ્રોજનનો ઉપયોગ કોલસા જેવા અશ્મિભૂત ઇંધણમાંથી ઉત્પન્ન થતી વીજળી પર નિર્ભરતા ઘટાડશે. વધુમાં તે પર્યાવરણનું રક્ષણ કરશે અને દેશને સ્વચ્છ પરિવહન તરફ આગળ વધવામાં મદદ કરશે. આ ટ્રેનની શરૂઆત સાથે ભારત પસંદગીના દેશો જર્મની, જાપાન, ચીન અને અમેરિકાની યાદીમાં જોડાશે, જે રેલવેમાં સ્વચ્છ અને હરિયાળી ટેકનોલોજી માટે હાઇડ્રોજનનો ઉપયોગ કરી રહ્યા છે. દીપેન્દ્ર કુમારના અહેવાલ સાથે અજય ઇન્દ્રેકર, આકાશવાણી સમાચાર, અમદાવાદ.
1: આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_ABDને ફોલો કરશો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે કચ્છી નવા વર્ષ અષાઢી બીજ નિમિત્તે કચ્છી સમુદાયને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી છે. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી મોદીએ એક પરંપરાગત કચ્છી ગીતનો ઉલ્લેખ કરતાં કહ્યું કે જ્યાં પણ કચ્છી સફળતા પ્રાપ્ત કર્યા પછી સ્થાયી થાય છે ત્યાં દિન દિન કચ્છની ભાવના ગુંજતી રહે છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે અષાઢી બીજ કચ્છી સમુદાયના કાયમી સાંસ્કૃતિક વારસા અને મજબૂત ભાવનાને પ્રતિબિંબિત કરે છે. ઓડિશાના ધાર્મિક શહેર પુરીમાં વિશ્વ પ્રસિદ્ધ ભગવાન જગન્નાથ રથયાત્રા ખૂબ જ ભક્તિભાવથી આગળ વધી રહી છે. પવિત્ર પહંડી બીજે અને છેરા પહનારા વિધિ પૂર્ણ થયા બાદ ભગવાન જગન્નાથ, ભગવાન બલભદ્ર અને દેવી સુભદ્રાના 3 ભવ્ય રથોને ખેંચવાની શરૂઆત આજે બપોરે ઔપચારિક રીતે થઈ. શંખ, વૈદિક મંત્રો અને જય જગન્નાથના ગુંજતા નાદ વચ્ચે લાખો ભક્તો બડા દંડ માર્ગ પરથી શ્રી ગુંડીચા મંદિર તરફના વિશાળ લાકડાના રથોને ખેંચવામાં ભાગ લઈ રહ્યા છે. વચ્ચે વચ્ચે વરસાદ પડવા છતાં ભક્તોનો ઉત્સાહ અકબંધ રહે છે, જે ભવ્ય માર્ગને શ્રદ્ધા અને ભક્તિના સમુદ્રમાં પરિવર્તિત કરે છે. આ વિશ્વ પ્રસિદ્ધ ઉત્સવનું સુગમ અને સલામત સંચાલન સુનિશ્ચિત કરવા માટે વ્યાપક વ્યવસ્થા કરવામાં આવી રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે સોશિયલ મીડિયા પર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ એક અંગ્રેજી દૈનિકમાં લખેલ લેખ શેર કર્યો છે. એક પોસ્ટમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે આ લેખ રાષ્ટ્રપતિની ભગવાન જગન્નાથ પ્રત્યેની આજીવન ભક્તિને પ્રતિબિંબિત કરે છે, જેમાં બાળપણની પ્રિય યાદોથી લઈ તેમના જીવનને આકાર આપનારા ગહન આધ્યાત્મિક અનુભવો સુધીની તેમની સફરનું વર્ણન છે. ઓડિશાના પુરીમાં આજે વિશ્વ પ્રસિદ્ધ જગન્નાથ રથયાત્રા દરમિયાન ભાગદોડમાં એક ભક્તનું મોત થયું હતું અને અનેક લોકો ઘાયલ થયા છે. અમદાવાદમાં આજે ભગવાન જગન્નાથજીની ઐતિહાસિક 149મી રથયાત્રા યોજાઈ રહી છે. વહેલી સવારથી દૂર દૂરથી આવેલા ભક્તો ઉત્સાહભેર રથયાત્રામાં જોડાયા. રથયાત્રામાં ભક્તિ, એકતા અને ભાઈચારાનો અનોખો સંગમ જોવા મળ્યો. 30,000થી વધુ પોલીસકર્મીઓના લોખંડી બંદોબસ્ત વચ્ચે રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં તમામ માર્ગ પરથી પસાર થઈ રહી છે.
2: અષાઢી બીજના પાવન અવસરે અમદાવાદમાં ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બળભદ્રજી સાથે નગરચર્યાએ નીકળ્યા હતા. ઠેર ઠેર ભક્તો તેમની એક ઝલક જોવા માટે આતુર જોવા મળ્યા, તેમજ રથયાત્રા પર પુષ્પવર્ષા પણ કરવામાં આવી હતી. લોખંડી પોલીસ બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ માહોલમાં રથયાત્રા યોજાઈ હતી. અગાઉ બપોરે ભગવાનના મોસાળ સરસપુરમાં વિવિધ વાનગીઓના પ્રસાદરૂપી ભોજન લીધું હતું. ત્યાં થોડીવાર આરામ કર્યા બાદ ભગવાનના ત્રણેય રથનું પ્રસ્થાન કરાયું હતું. સરસપુરમાં દવે પરિવાર દ્વારા ભગવાનનું મામેરું ભરાયું હતું. વહેલી સવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સહપરિવાર જગન્નાથ મંદિરમાં મંગળા આરતીમાં સહભાગી થયા હતા. ત્યારબાદ આકર્ષક શણગાર કરીને ભગવાન જગન્નાથજીને નંદીઘોષ, બહેન સુભદ્રાજીને દર્ભદલન અને ભાઈ બળભદ્રજીને તાલધ્વજ નામના રથમાં બિરાજમાન કરાયા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સવારે પહિંદ વિધિ એટલે કે સોનાની સાવરણીથી રથયાત્રાના માર્ગની સફાઈ કરી રથયાત્રાનો વિધિવત પ્રારંભ કરાવ્યો હતો. ત્યારથી જ મંદિર સહિત રથયાત્રાના સમગ્ર માર્ગ પર મોટી સંખ્યામાં ભક્તો જોવા મળ્યા. સમગ્ર અમદાવાદ જય જગન્નાથના જય ઘોષ સાથે ગુંજી ઉઠ્યું હતું. કરણ સમ્રાટ, આકાશવાણી સમાચાર, અમદાવાદ.
1: ક્રિકેટ. પુરૂષના ક્રિકેટમાં ભારત કાર્ડિફના સોફિયા ગાર્ડન્સ ખાતે 3 મેચની શ્રેણીની બીજી એક દિવસીય મેચમાં

યજમાન ઇંગ્લેન્ડ સામે ભારતે છેલ્લા મળતા અહેવાલ પ્રમાણે 26 ઓવરમાં 144 રન બનાવીને 3 વિકેટો ગુમાવી છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણે કહ્યું, ભારતે આ વર્ષે 3,76,00,000 ટન અનાજ અને 3,77,00,000 ટન બાગાયતી પાકનું ઉત્પાદન કર્યું છે. ભારતે સામાજિક સુરક્ષા કવરેજમાં 1 અબજનો આંકડો પાર કર્યો. અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે જીંદ અને સોનીપત વચ્ચે પ્રથમ હાઇડ્રોજન સંચાલિત ટ્રેનની શરૂઆત કરાવશે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.

0: सचेत रहना।
1: यंग लोगों में जो होती है प्रॉब्लम, वो ज्यादा करके अर्ज इनकॉन्टिनेंस है, जो कभी कभी स्ट्रेस के कारण, कभी कभी कैफीन वगैरह ज्यादा पदार्थ लेने के कारण, ये सब चीजों से वो कंट्रोल नहीं कर सकते, जो काफी हद तक दवाएं से कंट्रोल में आ सकता है, जिसे हम अर्ज इनकॉन्टिनेंस कहते हैं।
0: यूरोलॉजिस्ट डॉक्टर उमेश ओझा चर्चा करेंगे प्रोस्टेट और यूरिन से जुड़ी तमाम बीमारियों पर। तो सुनिए सेहतनामा 20 जुलाई शाम 4 बजे सिर्फ विविध भारती पर।
2: आप सुन रहे हैं विविध भारती, देश की सुरीली धड़कन। कुछ ही पलों में आप सुनेंगे कार्यक्रम चित्रलोक।
3: શ્રોતા મિત્રો, 93.9 મેગાહર્ટઝ પર આપ ટ્યુન કર્યું છે વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર। શ્રોતા મિત્રો, સવારે 8:30 લોકપ્રિય હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ ચિત્રલોક, જેના પ્રાયોજક છે
4: કેજે ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી।
3: ડિપ્લોમા બીઈ તથા D2D એન્જિનિયરિંગના અભ્યાસ માટેનો શ્રેષ્ઠ વિકલ્પ, જેમાં મળે છે 100% જોબ પ્લેસમેન્ટની ખાતરી।
4: KJIT સાવલી। અશોકા ધ ગ્રેટ એક્સક્લુઝિવ એથનિક એન્ડ દુલ્હા કલેક્શન, વડોદરાનો આધુનિક શોરૂમ, નવરંગ સિનેમા રોડ, રાવપુરા, વડોદરા।
3: એમ કે ફર્નિચર, પાંચમાળનો ભવ્ય શોરૂમ, પ્રતાપનગર બ્રિજ નીચે, વડોદરા। સવારે 10 વાગે ફોન ઇન તથા અન્ય લોકપ્રિય કાર્યક્રમો, જેના પ્રાયોજક છે
4: આર્ક બ્લાઇન્ડ્સ, શિવાકૃતિ બિલ્ડિંગ, દાંડિયા બજાર, વડોદરા।
3: સેહત આપકી સુરક્ષા હમારી, અબ નહીં રહેગી મચ્છરો સે પરેશાની,
4: યે હૈ આર કે બ્લાઇન્ડ્સ કી જિમ્મેદારી।